નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે રવિવાર, તારીખ 7 જૂન 2026, શક સંવંત 1948 અને વિક્રમ સંવંત 2082, જ્યેષ્ઠ વદ 7, અત્યારે સવારના 5:57:20 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સહપ્રસારિત કરીશું.

શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કલ્યાણી કોઠારકરના કંઠે આ શિવ સ્તોત્ર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હેમંત ચૌહાણના કંઠે દાસદાયોની રચના સાંભળી અને કાર્યક્રમના અંતમાં સાંભળી હસમુખ પાટડિયાના કંઠે આ ધૂન

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો આજે સાંભળીએ વક્તા ડોક્ટર લવકુમાર દેસાઈને. વિષય છે કુતૂહલ.
1: કુતૂહલ, બાળક જેવું કુતૂહલ સતત સચવાય, જીવાય, પોષાય અને આનંદાય તો જીવન તો ઉત્સવ જેવું લાગે. જેનામાં કુતૂહલ વૃત્તિ બચી નથી તેને જીવતી લાશ જેવો માનવો. માર્ગમાં નાનું સરખું ટોળું જોઈને પગપાળા જતો રાહદારી કે તેજ ગતિએ દોડાવતો વાહનનો અધિપતિ ત્યાં રોકાય છે અને શું બન્યું તે જોવા, સમજવા, પામવા લલચાય છે. બાળકોમાં તો કુતૂહલ વૃત્તિ ભારોભાર પડી હોય છે. ઘરમાં નાના ભાઈ બહેનનું આગમન થાય કે કોઈ વડીલની ચીરવિદાય થાય તો બાળક અનેકવિધ પ્રશ્નો પૂછી સૌને મૂંઝવી નાખે છે. માનસશાસ્ત્ર તો કહે છે કે બાળકને ગમે તેવા ઉડાવ જવાબ આપવાને બદલે તેમને જેટલું સમજાય તેટલું સરળતાથી મૂકી આપવું. વચ્ચે ચિકનગુનિયાનો ખૂબ ત્રાસ વધી ગયો. અનેક લોકોને આ રોગના પ્રેમમાં ફરજિયાત પડવું પડ્યું. નાના બાળકે દાદાને પૂછ્યું, દાદા તમને ચિકનગુનિયા થયો છે? હા બેટા. તો આ રોગ ગમે તેને થાય? દાદાએ સંમતિ આપતા કહ્યું, હા બેટા. તો પછી ભગવાનને પણ થાય? દાદા મૂંઝાયા, કહ્યું, ના બેટા, ભગવાનને ના થાય. બાળકે વળતી દલીલ કરી, દાદા તમે તો કહેતા હતા કે સૌમાં ભગવાન છે, તો પછી ભગવાનને ચિકનગુનિયા કેમ ના થાય? 21મી સદીના ચરણમાં પગ મૂકતો માનવી પશુ, પંખી, પ્રકૃતિ અને આસપાસની જીવંત સૃષ્ટિ વિશે કુતૂહલ વૃત્તિ ગુમાવતો જતો હોય તેમ લાગે છે. તૃણના અંકુરની અને તેના પ્રાગટ્ય અને વિકાસની લીલા જોવા માટે કેટલા લોકો સમય ફાળવી શકે છે? આકાશમાં ફેલાયેલી તારા અને ગ્રહોની સૃષ્ટિને માણનારા કેટલા? કવિ કાળિદાસે તો સર્વમ પ્રિયમ ચારુતરમ વસંતે કહીને વસંતને ઋતુરાસ તરીકે વધાવ્યો છે. દલપતરામ જેવા કવિએ રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેને વનમાં જમાવ્યો કહીને તેની રમ્યતાને બિરદાવી છે. તો રમેશ પારેખ જેવો કવિ ઈશ્વરની આ પેદાશને આ રીતે વધાવે છે, વસંત ઈશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે, વસંત ઈશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે. ઋતુઓમાં થતા પરિવર્તનને આપણે પંચેન્દ્રિયથી માણવાનું ચૂકતા ગયા છે. આ ઋતુઓ ઓળખાય છે મેલેરિયા, ન્યુમોનિયા, ટાઇફોઇડ જેવા રોગોના આગમનથી. ગરમ સ્વેટર, મફલર અને શાલ લઈને રસ્તા પર બેઠેલા નેપાળીઓને જોઈ શિયાળો યાદ આવે છે. અમી વર્ષન ચંદ્રરાજને શરદ પૂનમે માણીએ છીએ, પણ તે પાર્ટી પ્લોટ કે હોટલોની ઝાકઝમાળ લાઇટના અજવાળામાં. પ્રવાસથી દેશને કે વિદેશને ઓળખીએ છીએ, પણ ટ્રાવેલિંગ એજન્સીઓની સંપૂર્ણ સુવિધાવાળી ટૂરમાં. નદી, સમુદ્ર, પર્વત, સ્થાનિક સંસ્કૃતિ, ભાષા, શિલ્પ, સ્થાપત્ય વગેરેનો પરિચય ઉપલકીઓ બનીને અટકી જાય છે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ જેવો જિજ્ઞાસાને પોષતો વિસ્મયભાવ અદૃશ્ય થતો લાગે છે. આધુનિક સંસ્કૃતિ પર વ્યંગ કરતા કવિ ભગવતી કુમાર શર્મા કહે છે, હલો, હાય, એક્સક્યુઝ મી, થેન્ક્સ લોટ, છે શબ્દોનું પોકળ નગર ફ્લેટમાં. કુદરતે વેરેલી અગાધ સૌંદર્ય સૃષ્ટિને ભોગવવાનું જો આપણે ચૂકી જઈશું તો નથી લાગતું કે દુનિયાવી સુખ સંપત્તિની વચ્ચે સૌંદર્ય બોધ પામવાનું ચૂકી જઈશું.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ ઉપાસના ફિલ્મનું ગીત ગાયક કલાકાર મુકેશ કુમારના સ્વરમાં. આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ.

મિત્રો, ગીત ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત, જેમાં હવે સાંભળીએ રામ બલરામ ફિલ્મનું ગીત ગાયક કલાકાર આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં. રચના છે આનંદ બક્ષીની અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

મિત્રો, રામપુરકા લક્ષ્મણ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ ઘર ઘર કી કહાની ફિલ્મનું ગીત ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સહ પ્રસારિત કરીશું થોડી જ વારમાં.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 337મો મણકો સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્ય શિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના, સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગ ના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો કેસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: પ્રગતિપથ અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાનો પર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમે 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. इसके सिवा प्रबुद्ध नागरिक सम्मेलन का भी आयोजन 15 जून को किया गया है.
0: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ₹20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ₹4.72 કરોડના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

0: સુપર ક્રોલેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા, તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16,83,00,000 વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીઓ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી GIDC વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરુણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2,80,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
1: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું, પહેલા અગાઉ 2,000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1,500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
0: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
2: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3,500 થી વધુ 3,100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે, એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે. પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
0: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
3: પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે.
0: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
4: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए।
0: हवामान विभागना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसे। અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલા સોલબરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડળ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
5: શ્રોતા મિત્રો, આ પ્રસારણ આપ આકાશવાણીના દમણ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

7:25 સુગમ સંગીત, 7:45 ગુજરાતી સમાચાર અને બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. પોપ સંગીત 8:15, વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો 8:30 થી 10 વાગ્યા સુધી. બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અને 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ રજૂ કરીશું. બરાબર 11 વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રિલે કરીશું. 12:30 મહિલા જગત કાર્યક્રમ, હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર બરાબર 1 વાગ્યે. 1:20 પ્રાદેશિક સમાચાર, 1:30 જય જવાન ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળશું.

સાંજના બરાબર 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર 5 વાગીને 5 મિનિટે રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અને ત્યારબાદ 5 વાગીને 30 મિનિટે નાટક ભાનુભાઈએ ભારે કરી લેખક અને નિર્માતા બિપિન ધોળકિયા. બરાબર 6 વાગ્યે રજૂ કરીશું હિન્દી ગઝલ. 7 વાગીને 50 મિનિટે ગુજરાતી સમાચાર. 8 વાગીને 5 મિનિટે પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. 8 વાગીને 15 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. 9 વાગીને 15 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું.

રાત્રિના બરાબર 11 વાગ્યે હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. તો મિત્રો, આ હતી માહિતી અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની.

મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ સાધના સરગમના સ્વરમાં હર્ષ બ્રહ્મભટ્ટની રચના, સંગીત ગૌરાંગ વ્યાસનું.

મિત્રો, ગાયક કલાકાર આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં હર્ષ બ્રહ્મભટ્ટની રચના હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અવિનાશ વ્યાસની રચનાને ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં.

મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને સુગમ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ ફરી અવિનાશ વ્યાસની જ રચનાને, એમના જ સંગીત સાથે ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર સાંભળીએ થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ્સ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, GST અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતીપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: Collaborate closely to maintain security.
2: સુરક્ષા બનાએ રખને કે લિયે મિલકર કામ કરના હોગા. દોનો દેશ આવશ્યકતા કે સમય હમેશા એક દૂસરે કે સાથ ખડે રહે હૈ. પશ્ચિમ એશિયા ઔર મધ્ય પૂર્વ મેં જારી સંકટ કે બાવજૂદ હમને નેપાલ કો ઈંધન કી સપ્લાઈ બિના કિસી રુકાવટ કે જારી રખી હૈ. દોનો પક્ષો કી ઓર સે ઇસ રિશ્તે કો જો મહત્વ દિયા જાતા હૈ વહ હાલ હી મેં સામને આયા હૈ.
1: ફુલ પોટેન્શિયલ ઓફ આવર ટાઈમ.
0: ડોક્ટર

0: જયશંકરે નેપાળમાં વર્તમાન યુવા સરકારને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. શ્રી ખનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક, એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadiને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડળે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરુષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરુષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્યચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
1: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई. दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई. संतफिदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने 3री गोल दाकर जीत पर मुहर लगा दी. आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय.
0: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસ કરે લખ્યું કોક્રોચ શક્તિ પ્રદર્શન.

0: ગુજરાત સમાચાર લખે છે, હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે, વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જીએસ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

હમણાં જ આપે કૈલાશ ખેરના કંઠે આ ગીત સાંભળ્યું. અને હવે સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. શ્રોતા મિત્રો, આજનું

મિત્રો, પોપ સંગીત કાર્યક્રમમાં અદનાન સામીના સ્વરમાં રિયાઝુર રહેમાનની રચનાઓને હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અને આ સાથે પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ આપ આકાશવાણીના દમણ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ઇનકાર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર ઉષા મંગેશકરના સ્વરમાં, રચના મજરૂહની, સંગીત રાજેશ રોશનનું.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

વરાયાદન ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર આશા ભોસલે, મન્ના ડે અને સાથીઓના સ્વરમાં, રચના આનંદ બક્ષીની. કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્યારા દુશ્મન ફિલ્મનું ગીત, ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે બાપ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર આપ સાંભળી રહ્યા છો, જેમાં હવે સાંભળીએ કુરબાની ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર, અનવર અને અજીઝના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ, જે અંતર્ગત ચિત્રપટ સંગીત આપ સાંભળશો. પ્રથમ સાંભળીએ જાગ્યા ત્યારથી સવાર ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર નરેશ કનડિયોના સ્વરમાં.

0: દાદા હો દીકરી ચિત્રપટનું ગીત હમણાં જ આપે સાંભળ્યું, ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં. હવે સાંભળીએ જય રાંદલમાં ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર હર્ષિદા રાવલ, આનંદકુમાર અને સાથીઓના સ્વરમાં.
1: ધર્મ ધજા ફરફરે

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે. પસાણો.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: दादरा नगर हवेली और दमन दीव के विद्यार्थियों के लिए सुनहरा अवसर.
4: दमन स्थित सरकारी इंजीनियरिंग कॉलेज में वर्ष 2026-27 के लिए डिग्री इंजीनियरिंग में प्रवेश शुरू.
3: डिग्री इंजीनियरिंग में BE, BTEC, सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल में प्रवेश ले सकते हैं.
4: प्रवेश की अंतिम दिनांक 13 जून 2026. ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in.
3: हायर एंड टेक्निकल एजुकेशन विभाग दानह और दमन दीव द्वारा जारी.
5: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ચિત્રપટ સંગીત, જેમાં હવે સાંભળીએ જન્મ જન્મના સાથી ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફી, અનુરાધા અને આરતી મુખર્જીના સ્વરમાં.

ગાયક કલાકાર આશા ભોસલે, નરેશ કનડીયો અને સાથીઓના સ્વરમાં સાંભળીએ જોગ સંજોગ ચિત્રપટનું આ ગીત.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ દાદા હો દીકરી ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર વેલજીભાઈ ગજ્જર, આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમોને સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: નમસ્કાર. રોજ કંઈક નવું શીખવી જાય છે. જિંદગી કેટલા અધૂરા છીએ એ સમજાવી જાય છે. જિંદગી શક્ય અશક્યની સંભાવનામાં રમાડી જાય છે. જિંદગી હથેળીમાં રોજ ચાંદ બતાવી જાય છે. જિંદગી મિત્રો, કંઈક આવી જ જિંદગી આપણે જીવી રહ્યા છીએ. અને આ જિંદગીમાં જ્યારે લાગણીના સંબંધો કે પછી સંબંધોમાં લાગણી મળી જાય ત્યારે મન કંઈક આવું જ કહે છે, શોધે છે મને ત્યાં જ્યાં મારા નિશાન પણ નથી હોતા. ક્યારેક ખુદમાં પણ શોધી જો, લાગણીના સંબંધો ક્યારેય વાહિયાત નથી હોતા. મિત્રો, આપનો અને અમારો સંબંધ પણ આવી જ લાગણીનો છે. આપની વર્ષોથી અવિરત અમને સાંભળવાની આપની લાગણીનો ઉત્તર અમે આપની પસંદગીના વધુને વધુ સારા કાર્યક્રમો બનાવીને આપીએ છીએ. આ લાગણીને વધુ મજબૂત બનાવતા આજના સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. આપની રેડિયો સખી ભાવના દોશીના સ્નેહસભર નમસ્કાર. મિત્રો, દર વખતની જેમ આજનો કાર્યક્રમ પણ ખાસ છે. એક એવા મહિલાને મળવાના છીએ જે 73 વર્ષની ઉંમરે અન્યની સેવા લેવાના બદલે સેવા કાર્ય કરે છે. તેઓ ચોકલેટ બનાવે છે, અથાણા બનાવે છે, જુદી જુદી વાનગી સ્પર્ધામાં ભાગ લે છે, સ્ટીચિંગ કરે છે અને જીવનને એક ઉત્સવની જેમ માણે છે. એ છે ઉર્મિલાબેન રાજાણી. તેઓ આપણને અથાણા બનાવતા શીખવવાની સાથે સાથે જીવન કેમ જીવવું એ પણ શીખવશે. ઉર્મિલાબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: ઉર્મિલાબેન, આપ અથાણા બનાવો છો અને તેને તમે પોતાનો બિઝનેસ પણ બનાવ્યો છે, એટલે આજે મોટી સંખ્યામાં બહેનો તમારી પાસે અથાણા બનાવવાનો ઓર્ડર આપે છે અને તમે હોશે હોશે અથાણા બનાવી આપો છો. તો આ જે યાત્રા છે તેની શરૂઆત કઈ રીતે થઈ?
1: મને પહેલેથી જ ઘણા વર્ષોથી અથાણાનો તો નાનપણથી શોખ જ હતો, એટલે હું કાયમ જે સિઝન આવે તો બધા થોડા થોડા અથાણા તો બનાવું છું. પછી ધીમે ધીમે એમ કે મેરેજ ત્યાં સાસરે ગયા, બાળકો, મારે 3 દીકરીઓ છે, તો બે દીકરીઓ સર્વિસ કરતી હતી સ્કૂલમાં, તો દરરોજ એ લોકો ટિફિન લઈ જાય તો ગરમ ગરમ નાસ્તાને સાથે હું અલગ અલગ અથાણા દેતી એમને.
0: બરાબર.
1: તો એ લોકોનો ગ્રુપ હોય, બધા સાથે બેસી અને નાસ્તો કરતા, એમાં બીજા ટીચરો બધા ચાખે એકબીજા એકબીજાનું, તો એ લોકોને બહુ જ ભાવ્યું. તો અથાણાની સિઝન આવી તો કે મેડમ, એ કે તમારા મમ્મીને કહો ને અમને અથાણા બનાવી દે. એટલે મારી દીકરીઓ કે ઘરે આવીને મને વાત કરી કે મમ્મી, બધા ટીચરોને ભાવે છે તો તમે અથાણું બનાવી દેશો? એટલે મેં તો કોઈ દિવસ બહારનું કામ કર્યું નહોતું, તો આપણાથી એમ કેમ બનાવીને પૈસા લેવાય?
0: બરાબર.
1: તો કે મમ્મી, એમાં શું થઈ ગયું, એ લોકો સામેથી માગે છે ને આપણે બનાવી દેવું છે, અને તમારી વસ્તુ આટલી સરસ બને છે તો તમે કરો ને કે. એટલે મેં વિચાર કર્યો, મેં તો કરું કે નહીં, તો છોકરીઓ કે નહીં મમ્મી તમે બનાવો, ટીચરોને જોઈએ છે. એટલે એ મેં પેલા શરૂઆતમાં થોડા થોડા અથાણા બધા બનાવી દીધા, તો બધાને બહુ જ ફાયદા. પછી ધીમે ધીમે એમાં વધારો થતો ગયો.
0: બરાબર.
1: અને પહેલેથી જ બનાવવામાં એમ કે વસ્તુ બધી સારી જ રાખવી, પ્રિઝર્વેટિવ ન નાખવું, કલર નહીં, અને સારામાં એલી વસ્તુ જ બધી નાખવાની, એ જ ઓલાથી બનાવતી હું. તો ધીમે ધીમે કરતા આજે 15-17 વર્ષ થયા, આટલો બિઝનેસ વધી ગયો છે.
0: વાહ વાહ, સરસ. અને કયા કયા અથાણા બનાવો એ જણાવો.
1: હા, જો ગુંદા કેરી, ગોળ કેરી, છુંદો, મુરબો, પંજાબી અથાણું, ચણા મેથી, કેળા, ડારા, ગરમર, બધા અથાણા બનાવું છું.
0: બરાબર. અને ખાસ તો તમે બીજા નવી પેઢીને અથાણા ભાવે એના માટે તમે વેરિએશન પણ કરતા હો?
1: વેરિએશન કરું છું. એમાં મિક્સ કઠોળનું અથાણું બનાવું, મિક્સ વેજીટેબલ, આદુ લસણનું બનાવું, પછી ખજૂર અને લીંબુનું, કે જે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, એ પણ બનાવું છું.
0: બરાબર. અને આમ તો ઉર્મિલાબેન, બીજી પણ આપની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના વિશે પણ આપણે વાત કરશું, પણ પહેલા બહેનોને આ જે અથાણા છે એની રેસીપી થોડીક આપ અમને જણાવો.
1: એટલે જો ગોળ કેરી છે સમજો, તો ગોળ કેરીમાં આમ તમે મૂળ જોઈએ તો બધા સ્વાદ આવી જાય છે.
0: હા હા.
1: તીખો, મીઠો, ખાટો, ખારો, કડવો, બધા રસ એમાં આવી જાય છે. એટલે એ બધા રસને હિસાબે ગોળ કેરી એકદમ સરસ થઈ જાય. અને ગોળ કેરીમાં પ્રિઝર્વેટિવ કે કોઈ દિવસ કોઈ જાતની વસ્તુ નાખતા જ નથી અમે. એવી જ રીતે ગુંદા કેરી છે, તો એમાં એ ખારું અથાણું થાય, તો એમાં એક ગોળ સિવાય બીજા બધા સ્વાદ આવી જાય છે. ત્રીજું એ કે ચણા મેથી, તો ચણા અને મેથી બે ફાઈબરવાળા છે અને એ પણ ખારું અથાણું થાય છે, તો એમાં એક મીઠા સિવાય બધા સ્વાદ આવી જાય છે. મુરબો અને છુંદો કે જે એમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે, તો એ જે લોકોને એસિડિટી હોય અથવા જે લોકોને નબળાઈ હોય એ લોકો માટે આ એકદમ ઠંડુ અને હેલ્ધી છે, છુંદો અને મુરબો બંને.
0: બરાબર.
1: મુરબામાં શું છે કે કેસર, એલચી, તજ બધી વસ્તુ આવે છે એમાં, એટલે એકદમ ઠંડક આપે છે આપણા પેટમાં અને શરીરમાં બધી જગ્યાએ.
0: બરાબર. અત્યારની પેઢી કદાચ અથાણા ખાવાનું પસંદ નથી કરતી, પણ અથાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક તો છે જ.
1: બધી રીતે ફાયદાકારક છે, હરેકમાં હરેક ગુણ છે જ. આપણે એમાં ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડી જાય કે આમાં કયા ગુણ છે, કારણ કે કુદરતની બનાવેલી જ વસ્તુ છે, એને બનાવેલી છે એટલે એમાં ગુણ તો હોય જ.
0: અને ઉર્મિલાબેન, આ તો અત્યારના સમયમાં બધા શાકભાજી મળે છે, પરંતુ અમુક સિઝનમાં આપણને શાકભાજી ન મળતા તો અથાણા સાથે આપણે ભોજન કરવાની પ્રથા હતી.
1: હા, સાવ સાચી વાત છે. આગળના જમાનામાં છાશ રોટલો, શાક રોટલો એવું જ ખાતા, અને લેડીઝો કામ કઈ નવરા થાય અથવા તો સવારે થાયકા હોય ને કઈ ન હોય તો અથાણું ને રોટલી, અથાણું ને રોટલો, અને ખીચડી હોય તો એની સાથે કેળા, દારા, ગરમા ને રોટલો એ ખાઈને પણ આનંદ કરતા બધા.
0: ખરી વાત છે. તો બીજા અથાણાની કઈ રેસીપી આપ અમને જણાવો છો?
1: ગરમર, દારા, કેળા જેવા અથાણા આ પ્રાકૃતિક તત્વો રહેલા છે. હવે જે શરીર માટે તાજગી, પાચન સુધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, આથી લોકોને માત્ર સ્વાદનો આનંદ જ નહીં પરંતુ આરોગ્યદાયક જીવનશૈલી પણ મળે છે.
0: મળે છે, બરાબર.
1: આથી આ પરંપરાગત અથાણાને ફરીથી અપનાવવાની જરૂર છે, જેથી પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જાળવાય.
0: બરાબર છે.
1: હવે એક એમાં અથાણામાં ગરમર છે, તો ગરમરના શું ફાયદા છે એ હું તમને જણાવું. ગરમર જેવી વસ્તુ આ પ્રાકૃતિક ગુણધર્મ હોય છે કે જે દર્દ અને સોજા ઉતારવાનું કામ આપે છે. બીજું છે દારા. દારા જેવા કે અથાણામાં પાચન સુધારવાનું, ગુણ વધારવાનું, આંતરિક તંદુરસ્તીમાં મદદરૂપ થાય છે. આ દારાનો ગુણધર્મ છે. તમામ પરંપરાગત અથાણા આપણા શરીરને બળ, ઉર્જા અને રોગોની સામે પ્રતિકાર બનાવે છે. બીજું કેળા. કેળા પણ અત્યંત ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હૃદયને સ્વાસ્થ્ય સુધારવું, બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. કેળા પણ મહત્વપૂર્ણ પરંપરાગત અથાણામાં સામેલ કરવાથી આપણો આહાર વધુ સમૃદ્ધ અને સંતુલિત બને છે.
0: અને આમ જોઈએ ને ઉર્મિલાબેન, તો તમે જે વાત કરી કે ગોળ કેરી છે કે ખાટી કેરી છે, તો એ બધા અથાણા તો સામાન્ય રીતે લોકો બનાવતા જ હોય, પરંતુ તમે જે દાડા ગરમરની વાત કરી એની રેસીપી અમારી બહેનોને જણાવો કે એ અથાણું કઈ રીતે બને.
1: ગરમર જે બજારમાંથી લઈ આવીએ છીએ આપણે, તો પહેલા એકદમ એના પર માટીનું પ્રમાણ વધારે હોય છે, પહેલા એકદમ ધોઈ કરી અને એકદમ સાફ કરી નાખવાનું, પછી એને છાલ ઉતારવાનો, અને છાલ ઉતારીને તરત જ પાણીમાં જ રાખવાનું, નતરી કાળી થઈ જાય છે. એટલે એ બધે નાના નાના પીસ, લગભગ બબે ત્રણ ત્રણ ઇંચના પીસ કરી ગોળ ગોળ, બહુ જાડી હોય તો એના વચ્ચે ફાડ કરીને પણ કરી શકાય છે. અને પછી એમાં હળદર મીઠું નાખીને એક રાત રાખી દેવાનું.
0: બરાબર.
1: પછી બીજા દિવસે એમાં કેરીનું પાણી જે નીકળ્યું હોય, ગોળ કેરી આપણે બનાવી હોય એમાં હળદર, કેરીમાં હળદર મીઠું નાખ્યું હોય એ પાણી આપણે રાખવાનું, એ પાણી આમાં નાખી ને એના પર કંઈ પણ વજન રાખી અને બરણીમાં ભરી લેવાનું.
0: બરાબર.
1: આ ગરમર થઈ. પછી દારા. દારા એ આવે છે આમ, તમને દેખી તે જો તો ઓલા લાંબા, ઓલા મૂળા કેમ લાંબા હોય એવી રીતે લાંબા લાંબાઈ હોય છે દારા, તેના પાન બધા કાઢી
0: નાખવાના
1: અને એને નાના પર ટુકડા, એને કાટતું જવાનું, એને છાલ ઉતરતી જાય ઓટોમેટિક, એવી રીતે એને સુધારી લેવાનું શાકની જેમ સુધારી, અને પછી એને એક સાઈડમાં રાખી, અને જે આપણે રાઈનો એક લાડવો મળે છે પણ ઘરે પણ બનાવી શકાય, રાઈના કુરિયા, એમાં થોડુંક તેલ નાખીને એકદમ મિક્સરમાં પીસી લેવાનું, એટલે એકદમ ચિકાશ જેવું થઈ જાય. પછી એને એની અંદર કેરીનું પાણી નાખીને એકદમ ફીણવાનું, ફીણી ફીણીને ફીણી ફીણીને એકદમ હળવું થઈ જાય ને જ્યારે, ત્યારે એ દારા પર એને મિક્સ કરી દેવાનું.
0: બરાબર.
1: એટલે દારા અને ગરમર. અને ત્રીજું અથાણું છે કેળા. કેળા બજારમાંથી આવે એટલે લગભગ ત્રણથી ચાર વાર એને ધોઈ નાખવાના. કેળાની પ્રકૃતિ એકદમ ગરમ, એ એવી રીતે બારોબાર થતા હોય કે એ બધી સિઝન સહન કરીને એ ફળ પેદા થયું હોય, એને બહુ પાણી ન જોઈએ, પણ એને જે તડકો હોય, ઠંડી હોય, ગમે એ હોય, પછી એમાંથી એ ફળ ઉત્પન્ન થઈ જાય છે. અને એ બારોબાર હોય એટલે ગરમી હોય છે એટલે 3-4-5 પાણીએ ધોઈ અને પછી એમાં હળદર મીઠું નાખી એક રાત રાખી દઈએ, પછી એમાં કેરીનું પાણી અને જરૂર પડે તો થોડુંક સાદું પાણી નાખીને બુડબુડાવું પાણી, મીઠું એમાં જરા વધારે પ્રમાણમાં નાખવાનું, જેથી કરીને કેળાનું કાચું કેળું ખાશો તો તમને કડવાશ ઉપર લાગશે. મીઠું ને હળદર નાખ્યા પછી અને કેરીનું પાણી નાખ્યા પછી એનો સ્વાદ આખો બદલાઈ જાય છે અને એના ગુણધર્મ એટલા સરસ થઈ જાય છે કે જે આપણને ખૂબ જ ફાયદો આપે છે.
0: બરાબર. અને અત્યારે યુવાનો છે એને અમુક પ્રકારનો સ્વાદ ભાવતો હોય છે, તો તમે એ લોકોને ભાવે એ પ્રકારના અથાણા પણ બનાવો છો, તો એની રેસીપી પણ અમારી બહેનોને આપો.
1: હા ચોક્કસ. એમાં છે જો મિક્સ કઠોળનું અથાણું.
0: મિક્સ કઠોળ? અરે વાહ.
1: એટલે જે એમાં કે ચણા છે, મગ છે, ચોરી છે, એ બધા કઠોળ પલાળી દેવાના, થોડા થોડા થોડા પલાળી અને પછી બીજે દિવસે એને ખાટા પાણીમાં લગભગ 4-5 કલાક રાખવાના, પછી એને કપડા ઉપર પકતા કરી દે એટલે પછી એની અંદર કેરીનું ખમણ અને ગુંદાનો જે મસાલો બનાવ્યો એ જ મસાલો એમાં નાખી શકાય છે.
0: બરાબર.
1: એ મસાલો નાખી તેલ નાખી એક દિવસ એમને એમ રાખવાનું, પછી થોડુંક વધારે તેલ નાખવાનું, તેલ તરતોતર સુકામ નહીં નાખવાનું કે જે કઠોળને મસાલાનો સ્વાદ એમાં ખેંચાઈ જાય. બીજે દિવસે વધારે તેલ નાખે ને એટલે પછી એમ એ બરોબર સેટિંગ થઈ જાય. બીજું અથાણું છે મિક્સ વેજીટેબલ.
0: વાહ.
1: એમાં વેજીટેબલમાં જો રીંગણા, બટેટા, લસણ, બધા શાકભાજી સુધારી લેવાના, સુધારી અને પછી તળી લેવાના, તળી લઈ અને એને એક બાજુ રાખી દેવાનું, લસણ એ બધું સાતરી લેવાનું, એ બધું એક બાજુ રાખી દેવાનું, પછી એમાં આમલી અને ગોળ એ બંનેને ઉકાળવાના, ઉકાળી અને ગાળી લેવાનું.
0: બરાબર.
1: ગાળી અને પછી એમાં આ શાકભાજી ઠર્યા હોય આ ગાળેલું ઠરી જાય પછી એ બધું મિક્સ કરી એની અંદર તમારે તૈયાર મસાલો નાખવો હોય તો બી તમે નાખી શકો અને ગુંદાનો મસાલો તમારે નાખવો હોય તો એ બી તમે નાખી શકો છો. એ બધું મિક્સ, આમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, એ જે તળ્યું હોય છે એટલું જ તેલમાં, પછી ઉપરથી થોડુંક જ તેલ નાખવાનું જેથી કરીને આપણે એનો સરસ કલર પણ આવે, ઘણો સ્વાદ પણ આવે, એ બધું મિક્સ કરી એને રાખી દેવાનું. કોઈ પ્રિઝર્વેટિવ નહીં, કોઈ વસ્તુ નહીં.
0: અને 12 માસ રહે?
1: 12 મહિના રહે છે. બારે રહે છે, ફ્રીજમાં રાખવાની જરૂર.
0: બરાબર.
1: બીજું અથાણું છે ખજૂર લીંબુનું.
0: અરે વાહ.
1: હા, આ ખજૂર લીંબુનું અથાણું ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, સુગર ફ્રી છે. એમાં એવું છે કે ખજૂર જરા કડક હોય ને એ લેવાનો.
0: બરાબર.
1: ખજૂરને છોલી એના 2 પીસ કરવાના, 1 કિલો ખજૂર હોય તેમાં 1/2 કિલો લીંબુ લેવાના, 1/2 કિલો લીંબુના જેટલો રસ નીકળે એટલો.
0: બરાબર.
1: એ રસ એક બાજુ કાઢી પછી એમાં જે અથાણાનો મસાલો છે એ એમાં મિક્સ કરવાનો અને એકદમ હલાવી લેવાનો.
0: બરાબર.
1: મસાલાને લીંબુના રસ સાથે, અને જો કોઈને વધારે મીઠું જોતું હોય તો તમે એમાં ગોળ જોઈએ તો નાખી શકો, પણ સુગર તો નહીં જ. એટલે પછી એ ખજૂર સાથે મિક્સ કરી દેવાનું.
0: બરાબર.
1: મિક્સ કરી એને એક રાત રાખી ને પાછો સવારે ચલાવવાનું, ફરી બપોરે હલાવવાનું, એટલે 2-3 વાર તમે હલાવશો એટલે અથાણું તૈયાર. એમાં તમારે જોઈએ તો થોડુંક તેલ નાખવાનું, ન નાખો તો બી ચાલે, ને નાખો થોડુંક તો જરા કલર વધારે દેખાય સરસ. એટલે ખજૂર લીંબુનું અથાણું હેલ્થ માટે ખૂબ જ સારું છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે, લીંબુમાં સી વિટામિન ભરપૂર હોય છે, પછી આદુ લસણનું અથાણું છે, બંનેના ફાયદા ખૂબ જ છે. આ અથાણું પાચન સુધાર લાયક છે, ઠંડી ખાંસીમાં રાહત આપે છે, શરીરને રોગ પ્રતિકાર શક્તિ મજબૂત બનાવે છે.
0: એની જણાવો રેસીપી.
1: હા, 1/2 કિલો લસણ હોય તો 2 કિલો આદુ લેવાનું. હવે બીજું એ કે જો તમને આદુનો સ્વાદ વધારે ભાવતો હોય તો 1/2 કિલો સાથે 1/2 કિલો લસણ લેવાનું અને સામે 1/2 કિલો કેરી લેવાની.
0: અચ્છા.
1: ત્રણેય વસ્તુ એક સરખું, પણ ઘણા લોકોને આદુનો સ્વાદ ઓછો ફાવતો અથવા તીખાશ વધી જાતી હોય એટલે ઓછો લે છે.
0: ઓછો લે. બરાબર.
1: બીજું એ લસણને ફોલી કરી પછી એને તેલમાં સાતરી લેવાનું, એ એને અલગ રાખી દેવાનું. પછી આદુ, આદુને જરાક મોટી ખમણીથી ખમણ કરવાનું અને એને તેલથી સાતરી લેવાનું.
0: બરાબર.
1: એટલે આદુનો પણ એક અલગ બાજુ રાખી દેવાનું અને કેરી હોય છે એને છોલી કરી અને એ પણ જાડા ખમણથી જરાક ખમણી
0: નાખવાના.
1: હવે આ બંને વસ્તુ ઠંડી થાય એટલે કેરીનું ખમણ એમાં નાખવાનું અને લગભગ 1/2 કિલો ત્રણેય છે તો એની સામે 1/2 કિલો મસાલો મિક્સ કરી દેવાનો.
0: બરાબર.
1: અથાણાનો ખારો મસાલો જે ગુંદાનો છે એ, અને તૈયાર વાપરતા હોય તો તૈયાર
0: તૈયાર
1: એ એમાં મિક્સ કરી સરખી રીતે બરોબર એકદમ હાથેથી હલાવી લેવાનો,
0: હા,
1: એક જ વાર હાથેથી હલાવવાનો, પછી એને બીજી વાર હાથ નહીં અડાડવાનો.
0: બરાબર.
1: એ એને આખી રાત રાખી કરી ને પછી એમાં તમારે સવારે તેલ નાખવાનું. એમાં તેલ જરા બુડબુડાવ જોઈએ. જો કોઈને તેલ બુડબુડાવ ન જોતું હોય તો તમે અથાણું ફ્રીજમાં રાખવાનું, અથવા તમારે બારે જ રાખવું હોય તો થોડું એમાં વિનેગર ઉમેરવું પડે.
0: બરાબર.
1: નતર શું થાય, પ્રિઝર્વેટિવ વગર તો એ રહે નહીં.
0: બરાબર.
1: એમાં તમારે જે રીતે તમને ફાવે એ રીતે તમે રાખી શકો છો.
0: અને ઉર્મિલાબેન, એવું કહેવાય છે કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો, અને જેનું અથાણું બગડ્યું એનું વર્ષ. તો ઘણા બહેનોને અથાણા બગડી જતા હોય, ઘણીવાર જે ગુંદા છે એ પોચા પડી જતા હોય, કે કેરી પોચી પડી જતી હોય, ઘણીવાર ઉપર ફૂગ જેવું થઈ જતું હોય, તો આનું શું કારણ અને એના માટે શું કરવું જોઈએ એ જણાવો.
1: જો ઘણીવાર શું થાય છે કે ગુંદા કેરી આવ્યા હોય ને તો એ ક્યારેક ક્વોલિટીમાં ફેર પડી જાય, એ એક છે.
0: હા.
1: બીજું એ કે મસાલાના પ્રમાણમાં કઈ ફેરફાર

0: પડે છે.
1: બરાબર.
0: અને ચોથું એ કે તમારે એની સાચવણ માટે થઈને એર ટાઈટ બરણી અથવા બુડબુડાવ તેલ.
1: હા,
0: હવે ઘણી વાર શું થાય, ગુંદા કેરીનું અથાણ હોય, હવે ઘણાને ખીચડીમાં મસાલો ભાવતો હોય, તેલ ખીચડી ભાવતા હોય, તો તમે કાઢી અને પછી એ તેલ ઓછું થતું જાય મસાલો, તો પાછું તમારે એ તેલ એમાં બુડબુડાવ રહેવું જોઈએ. અથવા તમે ફ્રીજમાં રાખો તો તમે તેલ ઓછું હોય તો ચાલે, તમારે ખીચડી સાથે તેલ જોતું હોય તો તમારે બારે રાખવું પડે.
1: બરાબર બરાબર. અને આપણે જ્યારે કાઢીએ અથાણું તો પણ થોડુંક કાળજી રાખીએ,
0: કાળજી રાખવી પડે.
1: હા, કે ટાઈટ રીતે આપણે બંધ ન કરી હોય તોય એમાં હવા લાગી જાય, એટલે થોડીક નાની નાની કાળજી રાખીએ તો આપણા અથાણા આખું વર્ષ
0: સરસ
1: સરસ રહે. અને ઉર્મિલાબેન, જ્યારે કોઈ પણ વ્યક્તિ અથાણા જુએ તો એમાંથી જે ગૃહિણી હોય છે એની કિંમત થતી હોય છે કે આ કેટલી હોશિયાર છે અને કેટલી આવડત છે.
0: અથાણા ખોલે અને કુદરતી સુગંધ આવે ને, સમજી લેવું કે બરોબર જ છે.
1: બરોબર છે, બરાબર. અને ખૂબ સરસ તમે અથાણાની તો રેસીપી આપી. અને ઉર્મિલાબેન, તમે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરો છો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપ બનાવો છો, તો એના વિશે થોડીક માહિતી આપો.
0: હા, મેન તો 12 મહિના મારી સ્ટિચિંગનું કામકાજ છે, એના માટે તેને લેડીઝ બધા ડ્રેસ છે, બ્લાઉઝ છે, વન પીસ છે, ચણિયા ચોલી છે, અમરેલા છે, પ્લાઝો છે, ટોટલી લેડીઝની કોઈ પણ આઈટમ હું સ્ટિચ કરું છું. બીજું હોમ મેડ ચોકલેટ બનાવું છું, બુકે ઓર્ડર આવે તે રીતે બુકે બનાવું છું અને અમુક સ્ટોરોમાં સપ્લાય કરું છું.
1: વાહ.
0: હા, એટલે હોમ એમાં ફ્લેવર વાળી પણ હોય છે, અલગ અલગ ફ્લેવરની બનાવાય છે, ડ્રાયફ્રૂટ વાળી હોય છે, ફ્રૂટ એન્ડ નટની હોય છે, પછી ફિલિંગ વાળી હોય છે, અલગ અલગ જેવી ફ્લેવર કે એવી બધી બનાવી દઉં છું. મેં ચોકલેટમાં 3 ક્વોલિટી હોય છે, મિલ્ક, વ્હાઈટ અને ડાર્ક, ત્રણેય ચોકલેટમાંથી મિક્સ કરીને પણ બનાવી દઉં, એમને મેં બનાવી દઉં છું. બીજું એ કે મારા હસબન્ડ સાબુ બનાવે છે, એર ફ્રેશનર બનાવે છે, મેજિક ક્લોથ કરે છે અને ડાક કાઢવાનું લિક્વિડ બનાવે છે. એમાં પણ અમે બંને સંકળાયેલા છે ને, અમે બંને મળીને બનાવીએ છીએ. એ યુનિક વસ્તુ છે બધી.
1: વાહ, ખૂબ સરસ. ઉર્મિલાબેન, તમે ઘરે આટલું બધું બનાવો છો, 12 બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે તમે બધું મેનેજ કરો છો, કઈ રીતે સમય કાઢી અને સમયનું મેનેજમેન્ટ કરો છો?
0: સૌથી વિશેષ એક મોટું કામ મારું છે કે હું જે બી કામ કરું છું ને મન હળવું રાખીને કરું છું.
1: બરાબર.
0: એટલે કામ ક્યાં શું થાય છે એ મને ખ્યાલ નથી, કામ કરું છું પણ મનમાં બોજો નથી ને, એટલે એ કામ વ્યવસ્થિત થઈ જાય છે.
1: બરાબર.
0: અને ટૂંકા સમયમાં થઈ જાય છે. ઓલું શું, મન જાજુ દોડતું ને તો સમય એથી વધારે દોડે, એટલે કામ હાથમાંથી ખૂટે જ નહીં. મેઇન પોઈન્ટ મારી પાસે છે.
1: બરાબર.
0: એનાથી હું કરું છું તો હું બધી બાજુથી વ્યવસ્થિત રીતે પહોંચી જાઉં છું. સંસ્થામાં જવું હોય તો એ રીતે જાઉં છું, મારું સિલાઈ કામ કરવાનું તો એ રીતે કરું છું, એ સિવાય કોઈ સેવાનું કામ હોય તો બી કરું છું. અત્યારે મને એક સેવાનું કામ આવ્યું છે કે જે એક જગ્યાએ લંડનમાં સોમ યજ્ઞ છે, તો એમાં મટુકીના શણગાર બનાવવાના હતા.
1: વાહ.
0: તો ગ્રુપમાં આવ્યું હતું કે કોઈને એવી રીતે સેવા કરવી હોય, આ કામ છે, ધજા બનાવવાની છે ને આ કામ છે.
1: વાહ.
0: એટલે મેં એમને ફોન કર્યો તો ભાઈ કે હા, કે તમે કે અમે તમને કટિંગ કરીને અમે તમને દઈ જાશું અને લઈ પણ જાશું, પણ તમે આ કરી દેશો. મેં કીધું હું એ સેવા કરીશ, તો અત્યારે મારે આવી ગયું છે કામ.
1: વાહ વાહ, બહુ સરસ.
0: હું એ કામ ચાલુ જ છે.
1: અને આ બધી પ્રવૃત્તિમાં આનંદ કેવો આવે ઉર્મિલાબેન, એ કેવો?
0: આનંદ તો ખૂબ જ છે, કોઈ જાતનો ભાર જ નથી રહેતો.
1: હા.
0: અને એકદમ પ્રફુલ્લિત રહે છે. અત્યારે ઘણા મને પૂછે છે કે તમે અવળી ઉંમરે આટલું કામ કરો છો, પણ મને પોતાને નથી ખબર પડતી હું કેટલું કામ કરું છું. કોઈ કહે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું આટલું કામ કરું છું.
1: વાહ વાહ વાહ, બહુ સરસ. અને તમારી ઉંમરના જે બીજા બહેનો હોય કે બીજા કોઈ ભાઈઓ હોય, તો ઘણીવાર એકલતા અનુભવે, નિવૃત્ત થઈ ગયા હોય, બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય, ત્યારે ઘણીવાર ફરિયાદ પણ હોય છે, તો તમે પતિ પત્ની કઈ રીતે જીવો છો?
0: ત્રણેય દીકરીઓ સાસરે છે, વેલસેટ છે, પણ અમે બંને જણા આવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ ને, એટલે અમારો દિવસ ક્યાં જાય છે અમને ખબર પડતી નથી. બીજું એ કે અમને કોઈ પણ શરીરમાં જરા તરા તકલીફ આવે કરે, પણ અમને એમ ખબર નથી પડતી કે તકલીફ છે, કારણ કે એથી વધુ પ્રવૃત્તિ છે ને, એટલે એનો વાંધો નથી આવતો, અમને ખબર નથી પડતી. હા, છતાં ક્યારેક થાક લાગે તો બેસી જઈએ, આરામ કરી લઈએ, એ બધું શરીરને સાથ આપીએ આપણે, પણ શરીરે આપણને એટલો જ સાથ આપે છે અને મન પણ સાથ આપે છે.
1: એટલે શરીરનું પણ તમે ધ્યાન રાખો છો કે ભાઈ આપણે પ્રવૃત્તિ કરવી છે તો આપણે સાજા સારા રહીએ, એ પહેલી શરત હોય છે.

0: અત્યારે સૌથી સારી મારી તંદુરસ્તી એકદમ સરસ છે, મને કોઈ જાતની કાંઈ જ તકલીફ નથી ને કોઈ ગોળી મને રેગ્યુલર કંઈ છે જ નહીં.
1: વાહ વાહ,
0: એકદમ નિરોગી છું.
1: ખૂબ સરસ. અને તમે જે રીતે વાત કરી કે આટલી પ્રવૃત્તિ કરો છો, ખૂબ આનંદથી જીવન જીવો છો અને બીજા લોકો સાથે તમને મળવું પણ ગમે, તમે તમારાથી નાની ઉંમરની બહેનો સાથે મળીને પણ પ્રવૃત્તિ કરો છો, તો જે અમારા શ્રોતાઓ સાંભળી રહ્યા છે એને તમે કંઈક સંદેશ આપો.
0: હું એક ખાસ સંદેશ આપું છું કે આમાં ઉંમરનું કંઈ કામ નથી. હંમેશા મનમાં હળવાશ અને વર્તમાનમાં રહીએ તો આપણું જીવન એકદમ સરળતાથી પસાર થાય છે. જીવનમાં જેટલા પોઝિટિવ રહીએ એટલા જીવનમાં આનંદ વધતો જ જાય છે. કોઈ જાતની ફરિયાદ હોવી જ ન જોઈએ જીવનમાં, એમ તો જીવન એટલું હળવાશથી નીકળી જાય છે.
1: વાહ વાહ. એટલે આપણે ફરિયાદ કરીએ એના કરતાં જે પણ સમય અને સંજોગ છે એ મુજબ જો આપણે જીવન જીવીએ તો આપણે ખુશ રહીએ અને આપણું આસપાસનું વાતાવરણ પણ ખુશ રાખી શકીએ. શ્રોતાઓ, ઉર્મિલાબેને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને જો આપ પણ તેમનો સંપર્ક કરવા માંગતા હો તો તેમના મોબાઈલ નંબર નોંધી લેશો. મોબાઈલ નંબર છે 97-25-99-59-16, એટલે 9725-99-5916. અને આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તમે પણ મારી સાથે બહુ સરસ રીતે વાત કરી, આનંદ ખૂબ જ આનંદ આવ્યો અને મને આ એક અનેરો લાભ મળ્યો એના માટે હું ખૂબ જ ખુશ છું. નમસ્કાર.
1: અને હવે શ્રોતા મિત્રો, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલાં આપને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઈમેલ દ્વારા જરૂરથી જણાવજો. સાજા, સારા અને તંદુરસ્ત રહેજો. આ સંદેશ સાથે આપની રેડિયો સખી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલોં કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. બરાબર એક વાગે હિન્દીમાં સમાચાર અને એક વાગીને પાંચ મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 એ ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલું રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. સમાચાર વિગતવાર. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે. શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે. ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આબી જેવો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીડીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી. પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને ટીડીપી સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી એનસીઆર પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે. સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ. વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન હૈ. તો ક્યો ના હમ સાયકલિંગ કરે. દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી હૈ. મોદીજીને આધા ઘંટા રોજ ફિટનેસ દેને કે લિયે કહા હૈ. તો યે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા કે લિયે હમ હમેશા સાયકલિંગ કરેંગે તો મેં માનતા હું कि हमारी कई समस्या का समाधान होगा।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે. હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं. पश्चिम एशिया में तनाव और बढ़ गया है. ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी. ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और

0: निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए। इस बीच अमेरिका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के लिए प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृह मंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे। हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
1: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે। આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે। સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2 થી હરાવ્યો હતો। જયદીપે મુનખબતને 15-4 થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે। મહિલા કુસ્તીમાં કાજલે અંડર 23 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામોલા ઓજોને 8-0 થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો। પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે। ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી। શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા। ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા। આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે। સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહ અધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ। ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો। દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ। સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને EU ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા। ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

શ્રોતાઓ, આ હતું અનુરાધા પૌડવાલના સ્વરમાં સાથી ફિલ્મનું ગીત. નદીમ શ્રવણનું સંગીત હતું. ગીતકાર હતા નવાબ આરઝુ. શ્રોતાઓ, 102.3 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી દમણ. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ કિનારા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર ભૂપેન્દ્રના સ્વરમાં, રાહુલદેવ બર્મનનું સંગીત છે, રચના છે ગુલઝારની.

શ્રોતાઓ, ગુલઝારની આ રચના હમણાં જ આપે સાંભળી ગાયક કલાકાર ભૂપેન્દ્રના સ્વરમાં, અને સંગીત હતું મદન મોહનનું. ફિલ્મ હતી મોસમ. 102.3 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દમણનું પ્રસારણ. કાર્યક્રમનું અંતિમ ગીત છે ફિલ્મ સડકમાંથી, કુમાર સાનુ, દેવાશીષ અને જુનૈદ અખ્તરના સ્વરોમાં. રચના છે સમીરની. તો માણીએ સડક ફિલ્મનું આ ગીત.

આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દમણ. થોડી જ માં ફરીથી હાજર થઈશું. સાંભળતા રહો આકાશવાણી દમણ.

0: શ્રોતાઓ, આકાશવાણી દમણ પર ફરી આપનું સ્વાગત છે. સાંજના 5:30 વાગ્યા છે. પ્રસ્તુત છે ગુજરાતી નાટક ભાનુભાઈએ ભારે કરી. લેખક અને નિર્માતા છે બિપિન ધોળકિયા.
1: ભાનુભાઈએ ભારે કરી. ભાગ લેનાર કલાકારો છે શ્રી આશુતોષ મહેતા, શૈલેન્દ્ર ચોકસી, શ્રુતિ અંજારિયા અને નિરૂપમ છાયા. નાટકના લેખક અને પ્રસ્તુતકર્તા બિપિન ધોળકિયા. તો સાંભળીએ નાટક ભાનુભાઈએ ભારે કરી.

0: करता जाड़ करोड़ियो भोय पड़ी घबराय एम एक अठवाड़ियों ने सात वार नो
1: ए
0: खाय।
1: भनु
0: अरे
1: भाई, ओ
0: वाह
1: भनु भाई,
0: करता
1: भनु भाई, तमे आ शू भरडो छो?
0: ओ चंपकलाल, हूँ काई भरड़तो नथी। अरे हूँ तो मारा सुरीला कंठे नवरो बैठो गाऊं छू। कहता हो तो फरीथी संभळावूं। करता जाड़
1: ए भनु भाई, ओ
0: करोड़ियो
1: भनु
0: भोय
1: भाई, भनु
0: पड़ी
1: भाई, तमे छो का?
0: घबराय।
1: मने अंदर बैठे बैठे थियो के आवाज तो कई जानी तो छे। आ छापू लेवा आव्या छो?
0: ना लेवा नहीं पण देवा। अरे 4 दिवस पहला वाँचवा लई गयेला ने ई बद्धा छापा।
1: ए सांभळो, तमे
0: कोने? मने कहे छे?
1: त्यारे शू आ चंपकलाल ने कहो छो? आ हूँ एम कहती थी के 4 दिवस पेला छापा वालों जे 4 छापा नाखी गयेलो ने, अने तमे जे शोधता हता ने। भाभी भाभी, तमे शोधवानी नाहक मेहनत करी, फेरिया पासे थी डायरेक्ट मेज वच्चे थी लई लीधा। आ तो मने शू ताजा समाचार वाँचवा गमे छे ने
0: चंपकलाल
1: एटले।
0: चंपकलाल चंपकलाल, तमे मने खोटी मेहनत करावी। अरे फेरिया पासेथी वच्चेथी लई लेवानी तमारी आ टेव हजू गई नहीं।
1: मारी टेव भले नथी गई तो शू?
0: नथी गई नहीं, तमारे तमारी आ टेव काढ़ी नाखवी जोईए। चंपकलाल, ताजा समाचार वाला छापा वाँचो तमे, અને વાસી થઈ ગયેલા, વંચાઈ ગયેલા, ચોળાઈ ગયેલા, અરે વેચવા પસ્તીમાં પણ કામ ન આવે તેવા છાપાના બિલ શું અમારે ભરવા?
1: તે હું એમ કહું કે પડોશીને પડોશી મદદ નહીં કરે તો પછી કોણ કરશે?
0: ઓહ
1: અને
0: ચંપકલાલ
1: હવે મારી બીજી વાત સાંભળો
0: બોલો,
1: કે જેવા તેવા જોડકણા, જેવા અર્થ ઉપજાવે તેવા શું કહેવાય એને, એને
0: અરે અરે
1: એને
0: અરે, એક
1: શું?
0: જોડકડા નહીં, ગીત ગીત
1: ગીત
0: ગીત
1: નહીં, બરાડા બરાડા!
0: ચંપકલાલ,
1: ભનુભાઈ, તમારા બેસુરા કંઠમાંથી નીકળેલા શબ્દો સાવ ખોટા, અર્થ વગરના. કરતા જળ કરોળિયો ભોંય પડી
0: ઓહો, એમ
1: ગભરાય.
0: નહીં એમ નહીં, અને એમ એમ એક અઠવાડિયું 7 વારનું
1: એમ નથી,
0: થાય।
1: એમ નથી
0: અરે
1: ભનુભાઈ,
0: બાપ
1: એમ
0: રે,
1: ન થાય.
0: તો પછી કેમ થાય?
1: પહેલા આ 7 વારના 7 છાપા ગણી લો, પછી કહેતા નહીં કે ચંપકલાલ ઓછા છાપા પાછા આપી ગયા.
0: ચંપકલાલ ચંપકલાલ, મને તમારા પર એવો ગુસ્સો ચડે છે, અરે એવો તે ગુસ્સો ચડે છે કે
1: એ બસ
0: એવો,
1: કરો,
0: અરે અરે
1: મને
0: સુમિત્રા,
1: લાગે છે કે તમે બે ભાઈબંધો ઝઘડી પડશો.
0: અરે ચંપકલાલ
2: અલે આ બનો
0: ચંપકલાલ,
2: કોણ આવ્યું છે?
0: બાપુજી, અરે ચંપકલાલ ચંપકલાલ, પંચકલાલ બાપુજી, ચંપકલાલ।
2: મોકલ ભણુએ પંચકલાલ ને મોકલ મારી પાસે.
1: કેમ છો દાદાજી, કેમ છો?
2: આ હું તો ઠીક છું, પણ કાલે તું ઊંચા નીચા મોટા અવાજે કોની સાથે ઝઘડો કરતો હતો?
1: તે તમે સાંભળતા હતા?
2: હજી મારા કાન સરવા છે, હમણાં તું બનુ જોડે પણ કોઈ વાતે ઝઘડતો હતો, કહે જો ના?
1: ના ના તો કેમ કહેવાય, ના નહીં.
0: ના ના બાપુજી,
1: હા
0: ના બાપુજી ના, આ ચંપકલાલ જોડે ઝઘડો ના થાય તો બીજું શું થાય?
1: હવે ઈ વાત મેલો ને ભનુભાઈ, હવેથી 2 દિવસના છાપા સીધા લઈ જઈશ બસ ને.
0: જો જો જો બાપુજી,
2: અલ્યા ચંપક, તે મારી વાતનો કેમ જવાબ ન આપ્યો?
0: નહીં આપે, નહીં આપે બાપુજી, જવાબ નહીં આપે। જ્યાં કોઈને ચૂકવવાના પૈસા પણ માંડ આપે છે ત્યાં જવાબ વળી શું આપવાનો ધૂળ?
2: અલ્યા આ તો મફતમાં જવાબ આપવાનો છે
1: દાદાજી. તમે શું પૂછ્યું?
2: લે કરવા, અલ્યા બનુ
0: બાપુજી
2: સાંભળે છે ને, આ ચંપક ને હજી 1 મિનિટ નથી થઈ ને સવાલ પૂછ્યો, તો હવે પૂછે છે કે તમે શું પૂછ્યું?
1: અરે તમને કહું છું.
0: મને
1: તો કોને?
0: શું છે? જે હોય તે જલ્દી કહી દે, ચંપકલાલ હજી અહીં જ છે સુમિત્રા।
1: હા ભાભી, હું અહીં જ છું, ચા પીધા વિના કઈ થોડો જ જવાનો છું.
2: અલ્યા ચંપક,
0: બાપુજી
2: મારા સવાલનો ત્યાંજી જવાબ ના આપ્યો.
1: 3 સવાલ હતા, એમાં કેટલા ઓપ્શન હતા?
2: ના ભાઈ ના ચંપક, સવાલ એક જ હતો.
1: આલ્યો ચંપકલાલ, પેલા થોડા ભજીયા ખાઈ લ્યો, પછી ચા બનાવું છું.
0: અરે અરે ભાભી, આવા કરવા ગરમ ભજીયા મારા માટે ખાસ બનાવવાની શું જરૂર હતી? એ ઠીક છે, ઠીક છે, બનાવ્યા છે તો ખાઈ લઉં. વાહ વાહ, શું સ્વાદિષ્ટ ભજીયા છે, સરસ બન્યા છે.
1: અને વધી પડેલા નાહક નાખી દેવા, અને એના કરતા તો
0: તે કરતા મારે માટે રાખી મૂક્યા કેમ?
2: ચંપકલાલ
1: નો ઘાંટા પડતો અવાજ સાંભળેલો મેં હો?
0: દાદાજી, હું જો તમને આખી વાત કહું ને તો જાણે એમાં એવું થયું કે હું એક લગ્ન પ્રસંગે રાત્રે નવા કપડાં પહેરી અને રિસેપ્શનમાં જવા નીકળ્યો.
1: હું તમને કહું છું.
0: અરે તે કહો ને.
1: કાલે આપણે પણ રિસેપ્શનમાં જવાનું હતું, ગયા હોત ને તો રાત્રે રસોઈ પણ ન બનાવવી પડત.
0: અને રસોઈમાં ભજીયા કર્યા, વધ્યા તે વાસી મારે ખાવા તો ન પડત ખરું?
2: લા, તમે બધા ભલે હસો છો, પણ અંદર રૂમમાં બેઠે બેઠે હું તમારી વાત સાંભળતો હતો. આ ક્યારેક હસવામાંથી ખસવું થઈ જાય. તમે કરોડિયાની વાત કરતા હતા.
0: ના ના બાપુજી, ઈ વાત એમ હતી કે
2: તમને લોકોને અને આ સુમિત્રાને અનેક વાર કહ્યું છે કે ઘરમાં ખાવાની ચીજો ઢાંકીને રાખો.
0: બાપુજી,
2: કરોડિયો ભજીયા પર તો નહોતો ને?
0: હે તો ઈ ભજીયા હું ખાઈ ગયો. ના ના ના, એ ના ભાઈ ના, આ તો આંધળે બહેરું કૂટાયું તેવી વાત થઈ છે. આ તમે આવ્યા ને ત્યારે હું ચંપકલાલ શું ગાતો હતો? કરતા

0: નથી ચંપા કે એમ નથી,
1: હું પણ એમ જ કહું છું કે એમ નથી.
2: અને હું તો ભનુભાઈ ને ક્યારનો એ જ કીધા કરું છું કે ભનુભાઈ આ એમ નથી.
3: અરે તો પછી કેમ છે?
0: એ કરોડિયાની તમે વાત કરતા હતા, મને તો એમ કે કરોડિયો પડ્યો
2: પડ્યો પડ્યો દાદાજી પડ્યો, અને પાછો એ પડ્યા પછી ઉપર ભીંત ઉપર ચડ્યો.
0: લ્યા, તમને લોકોને અનેક વાર કહ્યું છે
2: દાદાજી. મારું કહેવું એવું છે કે કરોળિયો ભીંત ઉપર ઝાડું બાંધવા માટે ચડ્યો, પછી એ પડ્યો.
0: એ જોજો જોજો, આ ચા દૂધમાં તો નથી પડ્યો
1: દાદાજી. પહેલા તમે પૂરી વાત તો સાંભળો, સાંભળીને સમજો, અને પછી સમજ્યા પછી બોલો.
0: તો કરોડિયાની તમે જે વાત કરો છો તે ચા દૂધમાં પડવાની વાત નથી. હા, આ હવે કઈક સમજાયું
3: બાપુજી. તમે ક્યારેક પૂરી વાત સમજ્યા વિના અધૂરી વાતમાં જ પ્રશ્ન ઉભા કરો છો?
2: હવે હવે સાંભળો દાદાજી, હું આ ભનુભાઈને જે કહેતો હતો તે એ કે કરોડિયાની વાતને અને અઠવાડિયાના સાત વારની વાતને શું લાગે વળગે?
0: આમ જુઓ તો કાંઈ નહીં અને આમ જુઓ તો ઘણું.
2: અને ભનુભાઈ તમને શું લાગે છે?
3: મને કાંઈ લાગતું નથી. અરે લાગ્યું હશે તો કરોડિયો કે જે પડ્યો ને એને લાગ્યું.
0: ક્યાં પડ્યો તે ખબર નથી. આ દૂધ દહીં ઢાંકેલા રાખવા જોઈએ ને.
1: ચંપકલાલ, તમારા ભાઈબંધે જે ગાયું અને તમે જે સાંભળ્યું, તમને તેમાં કોઈ ભૂલ લાગી તો સુધારી લો અને વાત થાય પૂરી.
0: અલે ભનુ.
3: જી બાપુજી.
0: તું શું ગાતો તો?
3: હું આ ચંપકભાઈ આવ્યા ત્યારે ગાતો તો
2: બેસુરા સુરે.
3: અલ્યા અલ્યા ચંપકલાલ, જેવો સુર છે તેવો છે. પૂછ તારી આ ભાભીને કે હું કોઈ પણ ગીત ગાઉં છું ત્યારે મારો સુર કેવો હોય છે. હવે ગાઉં ચંપકલાલ?
2: ના, પછી કોઈ વાર વાત.
0: હવે ઈ વાત મૂકો પડતી. અલ્યા ભાનુ.
3: જી.
0: તું એ સંભળાવ કે તું શું ગાતો તો.
3: હા હા બાપુજી, તો સાંભળો બધા. હા સાંભળજો, ગાઉં છું.
2: લે
3: એક મિનિટ. સુમિત્રા, જરા પાણીનો ગ્લાસ ભરી લાવતો.
2: લે. એલા ભનુભાઈ, આવડી લાંબી લપ શું કરવાની? ભૂખા રાખવા, પાણી પીવું, ઉધરસ ખાવી. તારો ગાવાનો આ કઈ પ્રોગ્રામ નથી ગોઠવ્યો.
3: ઠીક છે ઠીક છે ચંપકલાલ, ઠીક છે. તો પછી સાંભળો, ગાઉં છું.

0: মুসু বলতো তো,
1: বস আবে বস
0: মুসু
1: আলিয়া
0: বলতো তো,
1: ভানু
0: মুসু
1: বস,
0: বলতো তো, ভুলি গিয়ো।
1: তুই সু বলে লো এ তু ভুলি গয়েছে তো আগর কেম বদিস
0: বাপুজি,
1: ভাই চম্পক, মে তমনে তমে জারে আব্যা ত্যারে পুছেলু,
0: শু পুছেলু?
1: আ হুঁ পণ তনে এ জ পুছু ছু কে মে তনে শু পুছেলু?
0: আবিউ আবিউ ইয়াদ আবিউ, মনে ইয়াদ আবিউ কে দাদাজি তমে মনে পুছেলু কে?
2: আবিউ আবিউ আবিউ বাপুজি, মনে পণ ইয়াদ আবিউ কে হুঁ যে গীত গাতো তো তেনি আগরনি লাইন শু হতি?
0: এম একঠ বাড়িউ সাত বার নু থায়, আরে ভাই আই তো সাতে বার সরখা রোজ রঙাবানু।
3: তে হে চম্পকলা, তুমি পড় রঙায়া?
0: ভাবি ভাবি ভাবি মস্করি রেওয়া দেজো, রঙায়া নি વાત নি જો તમારી ભાભી ને ખબર પડશે ને તો ભારે થઈ જશે અને એ જ મને ટીબી નાખશે।
1: તો પછી મૂળ વાત કરને, રાતે શું હતું તે રાગડા તાણતો તો?
0: રાગડા નહોતો તાણતો, પણ એ તો એવું થયું એવું થયું, મેં પેલા કહ્યું ને કે નવા કપડાં પહેરીને રિસેપ્શનમાં જતો હતો, પેલા છે ને તે મારો ઉપલો માળ ખાલી હતો,
2: તે હજી એ ખાલી જ છે।
3: લ્યો કરો વાત, તમને ખબર નથી?
2: શું ખબર નથી? મને તો બધી ખબર છે।
3: તમને ખબર નથી?
2: અરે છે, મને ખબર છે।
3: અરે નથી નથી નથી,
2: અરે છે છે ને છે।
1: બસ બસ બસ, આ તમે લોકોએ શું માંડ્યું છે? આ તે ઘર છે કે ધર્મશાળા? અલ્યા ભનુ,
0: હજી બાપુજી
1: તને ખબર છે તો ભલે ખબર છે, અને સુમિત્રા
3: જી બાપુજી
1: તું સાંભળ કે ભનુને ખબર નથી તો ભલે ખબર નથી,
3: પણ મને ખબર છે ને કે ચંપકલાલનો ઉપલો માળ ખાલી છે। તે એ ખાલી માળમાં રહેવા આવનારનો સામાન ટ્રકમાં આવતા મેં મારી સગી આંખે જોયેલો છે।
1: હવે બનુ તારે શું કેવું છે?
2: મેં ટ્રકમાં આવતો સામાન નહોતો જોયો।
0: તો જોવાની શું જરૂર હતી?
2: તમે વચ્ચે ન બોલો ચંપકલાલ, વચ્ચે ન બોલો।
0: અને બોલીશ તો?
2: અરે તો હું પોલીસને બોલાવીશ।
0: એવી એવી એવી ધમકી બીજાને આપજો ભનુભાઈ।
2: ચંપકલાલ,
0: ચંપકલાલે તમારા કરતા ચાર જણા વધારે ખાધા છે, પેલીને જેમ બોલતી બંધ કરીને તેમ તમને કહી દઉં છું।
3: તે હે ચંપકલાલ, આવળી પેલી કોણ હે? તો પછી જો ભાભીને ખબર પડશે ને તો એ તો ગાવા જ માંડશે હો, ઓ રંગ રસિયા
0: ભાભી ભાભી ભાભી એલા એ ભણિયા। હા પેલીની વાત કરું છું, તે દાદાજીના સવાલનો સીધો જવાબ છે।
1: તો આપો સીધો જવાબ,
0: મેં તમને બધાને કહ્યું
3: અને અમે બધાએ સાંભળ્યું કે તમે પેલીની કંઈક વાત કહેવા માંગો છો।
0: હા હા, પણ સાંભળો તો ખરા, મેં કહ્યું તેમ રિસેપ્શનમાં જવા માટે નવા કપડાં પહેરી ને હું ઘરની બહાર નીકળ્યો કે ધરથર
3: પેલી સામે આવીને ઊભી?
0: ના ના, એમ નહીં, મારા ખાલી પડેલા ઉપલા માળમાં રહેવા આવેલી તે ઉપર ચાલીમાં આવી
2: અને ગાયું કે અકિયા મિલા કે જબર બાપે ચલે નહીં જાના,
0: ઓ ચલે કર કહું છું ચૂપ કર।
3: તો શું ગાયું એણે?
0: ગાયું નહીં, બોલાવડાવ્યું।
1: બોલાવડાવ્યું પણ શું? આ કોઈ પ્રેમનું ગીત કે વિરહની કવિતા?
0: ના દાદાજી ના, કોઈ દિવસ નથી ગાયું પ્રેમનું ગીત કે નથી ગાયું વિરહનું ગીત, પણ આ તો આ તો આ તો
3: આ તો શું? આ તો
0: આ તો ગીતને બદલે મારે ગમે તેમ બોલવું પડ્યું। પૂછો પૂછો પૂછો, શું કામ?
3: શું કામ ચંપકલાલ, શું કામ?
2: હા હા, શું કામ ચંપકલાલ, તમારે ગમે તેમ શા માટે બોલવું પડ્યું?
0: ગમે તેમ બોલવું પડ્યું એ એટલા માટે કે જેવો હું પસાર થયો કે પેલીએ ઉપરથી માંજેલા વાસણનું ગંધાતી ગટર જેવું પાણી તપેલું ભરીને મારા પર ઠાલવ્યું.
3: બિચારીને ખબર નહીં હોય કે તમે રિસેપ્શનમાં જવા માટે નવા નકોર કપડાં પહેરી પસાર થઈ રહ્યા છો. પછી
0: મારા કપડાં ગંધાતી ગટરના મેલા ઘેલા પાણીથી ખરડાઈ ગયા. જે વસ્ત્રો પર સુગંધી સ્પ્રેનો છંટકાવ કરેલો તે ગટર જેવી વાસથી ગંધાઈ
1: ઉઠ્યા. અત્યારે દુર્ગંધ આવે છે. કોઈ વાસણ લાવો. મને
0: પણ એ તો પૂછો કે પછી શું થયું.
1: આ ત્યાં દૂર ઉભાઈ ને પૂક્યો. પછી શું થયું
0: બાપુજી? મેં સંભળાવી દીધી પણ મનમાં ઓ મનમાં. અને પછી મોટેથી મેં ત્રાડ પાડી. અરે ઓ મેડમ, તમે જે વાસણ માંજેલું પાણી ફેંક્યું છે તેમાં ચાંદીનો ચમચો ફેંકાઈ ગયો છે.
3: પેલીને નીચે બોલાવવા કેમ?
0: અને મારા બોલાયેલા શબ્દો ચાલી સુધી પહોંચે તે પહેલા
3: શું થયું?
0: તે પહેલા મારા પર પુષ્પ વૃષ્ટિ થઈ.
2: વાહ વાહ વાહ વાહ ચંપકલાલ, તમે તો નસીબદાર છો કે તમારા પર બનુભાઈ
0: એમ ઉતાવળ ન કરો, હજી મારે બોલવાનું બાકી છે.
1: બનુ, તું વચ્ચે ડબડબ કરીને બોલ માં, પછી શું થયું ચંપકલાલ?
0: દાદાજી, પણ એ પુષ્પ વૃષ્ટિ નહોતી
2: તો
0: પણ કચરા વૃષ્ટિ હતી.
2: એક તો ભીંજાયા ગટર જેવા ગંધાતા પાણીથી અને ઉપરથી કચરા વૃષ્ટિ. છી છી છી છી છી, બધું જ તમારા નવા નકોર કોરા ધાકોળ કપડાં પર ચીકણી માટીની જેમ ચોટી ગયું. કેમ
1: મને અત્યારે પણ વાસ આવે છે
2: બાપુજી?
1: ચંપક, બાપુજી ચંપક, તમે કપડાં

0: કબૂતરના વાર તો લાગે ને, ઠપક ઠપક ઠપક.
1: ભનુભાઈ આ તમારું ઠપક ઠપક ઠપક ઠપક બહુ લાંબુ ચાલ્યું.
2: અરે એમ સમજો કે બે દાદરા ઠપક ઠપક કરતા મેડમ ઉતરી ગયા. પછી પછી શું થયું?
0: પછી દાદરા પછી ઉતરતા હાફળા ફાફળા બનીને મારી સામે જોયા વિના પૂછ્યું, ક્યાં છે ક્યાં છે?
3: મેડમે તમારી સામે ન જોયું, પણ અલ્યા તારે તો જોવું હતું.
0: જોયું જોયું, બે ત્રણ વાર જોયું, અને મેં સામે પૂછ્યું, ક્યાં છે ક્યાં છે ક્યાં છે? મેં કહ્યું, ક્યાં છે તે તમારી સામે.
1: કેવું પડે કેવું પડે ચંપકલાલ, કેવું પડે? પછી
0: પછી પછી મને મેડમે કહ્યું કે તમે ક્યાં છો તે હું નથી પૂછતી, પણ તમે કહ્યું કે કચરા ભેગો ચાંદીનો ચમચો નીચે પડ્યો તે લેવા આવી છું. કેટલાય દિવસથી ગોતું છું પણ મળતો નથી.
3: મને હજી વાસ આવે છે.
0: ચંપકલાલ ચંપકલાલ નહીં, ચંપકલાલ તો હું છું, ભૂલી ગયો. દાદાજી દાદાજી, હું તમને સ્પ્રે છાંટી દઈશ. અને હજી સાંભળો, આગળ સાંભળો. એ મેડમને ઊંચા નીચા અવાજે મેં કહ્યું કે આમ ઉપરથી કચરો ફેંકવાની આ રીત છે. જુઓ મારો ચહેરો અને નવા નકોર કપડા ગંદા થઈ ગયા.
1: બરોબર છે ચંપકલાલ, આ તમે ઠીક કહ્યું. આમ તે કઈ કચરો અને ગંદવાડ ઉપરથી ફેંકાય.
3: ચંપક, મને લાગે છે કે તમારે હવે જવું જોઈએ. આ તમારી રાહ જોવાતી હશે.
0: દાદાજી, એના કરતા સીધું જ કહો ને કે તમને હવે ભોજન યાદ આવ્યું છે.
3: આ ક્યાંક સારસ વઘારની સુગંધ આવી.
2: એ હાય રે, હું તો વાતોમાં ને વાતોમાં રસોઈ મુકતા જ ભૂલી ગઈ છું.
0: તો પછી તમે બધા મારે ત્યાં જાઓ. ચાલો ચાલો ચાલો ચાલો.
2: એ પહેલા ઘેર તો પૂછો.
3: અલ્યા બનુ
4: કરતા જા
3: બનુ.

0: બસ મારે એ જ શબ્દો
1: બાપુ
0: સાંભળવા
1: યાર,
0: હતા
1: હા બાપુ જી.
0: અને એનો અર્થ તમને સમજાવું તો 1 કરોડિયો ઝાડુ બાંધવા વારંવાર પ્રયત્ન કરતો હતો, પડતો હતો, ચડતો હતો, ચડતો હતો, પાછો પડતો હતો. બસ એમ માણસની જિંદગીમાં ચડતી પડતી આવતી જ હોય છે
1: હા
0: બનો.
1: બાપુજી, બસ આ મારી જેમ જ.
2: તમારી જેમ ભનુભાઈ, વાત કંઈક સમજાણી નહીં હો.
0: હા, મારા ભનુની વાત જ એવી હોય છે કે જટ સમજાય જ નહીં.
1: તો પછી પૂછો સુમિત્રાને.
2: ભાભી ભાભી શું વાત
3: તમે
2: છે?
3: શું ચંપકભાઈ, આ મૂકો ને એ વાત.
1: ચંપકલાલ, વાત તમારા જેવી જ છે, પણ થોડો ફરક છે હો. આ તમારી જેમ જ એક દિવસ નવા કપડાં પહેરીને હું પણ નીકળેલો, અને ત્યાં જ ઉપરથી ગટર જેવી વાસવાળું ગોબરું અને ઉપરથી કચરાની વૃષ્ટિ કોઈકે મારા પર કરી. ઓહો, કોણ હશે કહો તો જોઉં, કોણ હશે?
2: કોણ?
1: અરે આ તમારી ભાભી સુમિત્રા.
2: લે કરવાત.
1: બસ બસ, મેં પણ ચાંદીના ચમચા વાળી ચલાવી સુમિત્રાને નીચે બોલાવવા માટે.
3: તમે જ કહેલું હો કે હા.
1: પછી પછી હું કંઈ બોલ્યા ચાલ્યા વગર ચાલ્યો ગયો. ફરી બીજે દિવસે પાછું એવું જ બન્યું. મેં સુમિત્રાને ધારી ધારીને જોઈ, રૂપાળું એનું મુખડું દીઠું, ને એના પપ્પાને કહેવડાવી દીધું કે મારે સુમિત્રા સાથે લગ્ન કરવા છે.
2: આ તો ધડાકો,
1: હા
2: મોટો
1: ચંપકલાલ,
2: ધડાકો.
1: હા ચંપકલાલ,
2: ભારે કરી હો.
1: સાંભળો.
2: પછી
1: પછી સુમિત્રા વિશે માહિતી મેળવી લીધી અને લગ્નની વાત વહેતી મૂકી. એના પપ્પાએ કહ્યું કે મને અને બાપુજીને બેયની ઓળખ છે હો. પછી કહી દીધું કે ભનુભાઈ જેવો જમાઈ સામે ચાલીને મળતો હોય અને મંગુભાઈ

0: જેવા વેવાઈ મળતા હોય તો થઈ જવા દો.
1: અરે વાહ વાહ,
2: શું તમે પણ આવી વાત તે કહેવાતી હશે કઈ?
1: ભનુભાઈ ભનુભાઈ, મને જે ના આવડ્યું તે તમને આવડ્યું. ભનુભાઈ, તમે તો ભારે કરી હો.
3: અરે અમારા ભનુની વાત અજ્ઞારી છે. હવે ચંપક, જરા તપાસ તો કર કે જમવાને કેટલી વાર છે.
0: ચંપકલાલ, સાંભળો છો ને?
1: અરે ભનુભાઈ, આ તે કઈ સવાલ છે? તમને એમ કેમ લાગ્યું કે હું નથી સાંભળતો?
0: તો સાંભળો કે આ જમવાની વાત આવી તે તમારી ભાભી એટલે કે સુમિત્રા સાથે સગાઈ થયા પછી મને જમવા બોલાવેલો.
1: તે બોલાવવા જ જોઈએ ને, એમાં કઈ વળી નવું રે?
3: અલે આ ભનુ, આ વાત વળી કઈ છે?
0: અરે બાપુજી, બાપુજી તમને ખબર નથી પણ મને જમવા બોલાવ્યા પછીની વાત છે. ચંપકલાલ, આ તમારી ભાભીએ શું કર્યું ખબર છે?
1: શું કર્યું?
0: અરે બધાને લાપસી થાળીમાં આપી અને મને જ ભૂલી ગઈ.
1: તમને ભૂલી કે? અરે કર્યો
3: એ. અલ્યા બનુ, તારે માગી લેવી જોઈએ ને.
0: અરે બાપુજી બાપુજી, માગું તે કેવો હું લાગું? એટલે પછી મેં થાળીને ઊંચી કરી એટલે બધાએ પૂછ્યું કે શું થયું ભનુભાઈ, શું થયું, થાળીમાં કંઈ પડ્યું? મેં કહ્યું કાંઈ નથી પડ્યું, તે હું જોઉં છું.
2: એવું તે કરાય? મને કેવું જોઈએ ને, હું તો પછી સમજી ગઈ.
0: અરે અરે, સમજી પણ ખરી અને ન સમજી એ વાત પણ સાચી.
1: એમ કેમ?
0: ચંપકલાલ, સુમિત્રાએ લાપસી તો આપી પણ એમને ત્યાં સાથે સાથે ખીચડી આપવાનો પણ રિવાજ હતો. તે ખીચડીએ થાળીમાં નાખી.
1: લે, આ તે નવી વાત. બે એકબીજા સાથે કેમ ભળે? લાપસી અને ખીચડી, ખીચડી અને લાપસી.
3: ભળે જ નહીં, ખીચડી ભળે જ નહીં,
0: ભળે જ નહીં અને ભાવે પણ નહીં. પણ બાપુજી, એટલે જ મેં છે ને તે લાપસી પહેલા ખીચડી ખાઈ લીધી.
1: એવું તે કઈ થાકતું હશે?
0: એટલે એમ કે પહેલા ખીચડી ખાઈ લઈએ અને પછી લાપસી ખાઈએ તો લાપસીનો સ્વાદ તો રહે. ત્યાં જ કોઈક બોલ્યું કે ભનુભાઈ ને ખીચડી તો ભાવતી લાગે છે. અરે સાંભળો સાંભળો,
1: ભારે કર્યો.
0: અરે ભારે તો પછી થઈ તે કહું છું કે મેં થાળી પાછી આપી તો મને ફરી આવી ખીચડી. અરે એ ખીચડી પણ હું ખાઈ ગયો. મને એમ કે હવે લાપસી આવશે તો પાછી આવી ખીચડી. અને આમ ખીચડી ખીચડી ને ખીચડી મારી થાળીમાં પીરસી
1: આવી. લાપસી તો આવી જ નહીં. ભારે થઈ અને ભારે કરી હો ભનુભાઈ, તમારી દશા તો જોવા જેવી થઈ હશે હો.
2: તે નોતી ભાવતી તો નોતી ખાવી ને. મને તો એમ કે તમને લાપસી નહીં ભાવતી હોય અને ખીચડી ભાવતી હશે એટલે મેં તો દીધે રાખી દીધે રાખી
1: દીધે રાખી દીધે રાખી.
0: સાંભળો છો ને ચંપકલાલ, સાંભળો છો ને?
3: આ મને એમ થાય છે કે સુમિત્રા, સુમિત્રા એવું કઈક બનાવ કે
1: બધાને ભાવે એવું, ખરું ને? ભનુભાઈ કેવું પડશે હો, બાકી તમે તો ભારે કરી.

0: ભનુભાઈએ ભારે કરી. હમણાં જ આપે હાસ્ય નાટ્ય મહોત્સવનું આ નાટક સાંભળ્યું. કલાકારોની પાત્રવરણી આ પ્રમાણે હતી: દાદાજી આશુતોષ મહેતા, ભનુભાઈ શૈલેન્દ્ર ચોકસી, સુમિત્રા શ્રુતિ અંજારિયા અને ચંપકલાલ નિરુપમ છાયા. નાટકના લેખક અને પ્રસ્તુતકર્તા બિપિન ધોળકિયા.
1: શ્રોતાઓ, હમણાં જ આપે સાંભળ્યું ગુજરાતી નાટક ભનુભાઈએ ભારે કરી. લેખક અને નિર્માતા હતા બિપિનભાઈ ધોળકિયા. 102.3 MHz પર આ છે આકાશવાણી દમણ. થોડી જ વારમાં ફરીથી હાજર થઈશું હિન્દી ગઝલોના કાર્યક્રમ સાથે. સાંભળતા રહો આકાશવાણી દમણ.

સો તો સાંજના 6 વાગ્યા છે. પ્રસ્તુત છે હિન્દી ગઝલોનો કાર્યક્રમ. આજે ગઝલોમાં સાંભળીશું પંકજ ઉદાસ અને અનુપ જલોટાના સ્વરમાં ગઝલો. પહેલી ગઝલ સાંભળીશું સુનિલ જોગની. આ ગઝલ પંકજ ઉદાસના સ્વરમાં છે. સંગીત છે નિખિલ વિનયનું.

નુસરત બારોટની આ ગઝલ હતી પંકજ ઉદાસના સ્વરમાં. સંગીત હતું નિખિલ વિનયનું. શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો હિન્દી ગઝલોનો કાર્યક્રમ. સાંભળીએ કેશર ઉલ જાફરીની આ ગઝલ અનુપ જલોટાના સ્વરમાં.

0: સદો આ સાથે જ હિન્દી ગઝલોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. થોડી જ વારમાં સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: ભનુભાઈએ ભારે કરી. ભાગ લેનાર કલાકારો છે શ્રી આશુતોષ મહેતા, શૈલેન્દ્ર ચોકસી, શ્રુતિ અંજારિયા અને નીર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6:30 થવા જઈ રહી છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
3: સાત જૂન 2026

0: જીવન માટે અનિવાર્ય એવી જૈવિક વિવિધતાના જતન માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સક્રિય સાથ આપી રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ.
0: નમસ્કાર
1: મિત્રો. ધરતી માતાની સાચી માવજત કરીએ તો એને રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો કે એવા જ પાક વર્ધકો આપવાની જરૂર જ નથી.
0: એનાથી આગળ કુલ ઉપજની સામે મોટા ભાગની રકમ રસાયણો પાછળ વપરાઈ જવાથી સરવાળે બચત તો ઓછી જ થાય છે.
1: શ્રી નરેન્દ્રભાઈ મંડીરે પ્રાકૃતિક ખેતીનો અર્થ સમજાવીને ઓછા ખર્ચે વધુ વળતર મેળવવા ઉપર જ ભાર મૂક્યો છે. સાંભળો, તમે પણ સાંભળો.
0: નમસ્કાર મંડી સર.
2: નમસ્તે.
3: નમસ્કાર મંડી સાહેબ.
2: નમસ્તે. નમસ્તે સર.
0: હવે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે જે વાત કરીએ છીએ એમાં આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જે જૂની પદ્ધતિઓ છે એની વાત છે. હવે અત્યારે નવામાં જે રાસાયણિક ખાતરો, દવાઓ અને મોંઘા શંકર બિયારણો એ પાછળ ખર્ચ આપણે ઘટાડવો હોય અને ખરેખર આ ખેતી અપનાવી હોય તો આપણે શું કરી શકીએ?
2: પહેલા તો મેડમ હું તમને કહું કે રાસાયણિક ખાતર, ડીએપી એટલે પાયાનું ખાતર, તો પાયાનું ખાતર મારે નથી વાપરવું અને મારે ઝીરો બજેટ ખેતી અથવા થોડા ઓછા ખર્ચમાં ખેતી કરવી છે તો પાયાના ખાતર પહેલા હતું, 1960 પહેલો નહોતું ડીએપી, તો શું કરતા હતા? તો અત્યારે ઘન જીવામૃતી પાયાનું ખાતર છે. પહેલો મુદ્દો યુરિયા. યુરિયા છે, સપ્લિમેન્ટ જ છે, પાક ઉગી ગયો
3: બરાબર
2: અને એને આપણે પોષણ આપવું છે, વેજીટેટ
3: નાઇટ્રોજન વધારે આપવું છે.
2: તો યુરિયાને બદલે તમે આનો સબસ્ટિટ્યુટ જીવામૃત છે, જીવામૃત છે એ પણ આપણી આગળ પ્રાકૃતિકમાં તૈયાર છે. અચ્છા, તમે હાઇબ્રિડ બિયારણ, મેં તમને અગાઉ વાત કરી જીનેટિકલ મોડિફાઈડ સીડ, ફાઉન્ડેશન, બ્રીડર સીડ, સર્ટિફાઈડ સીડ, લેબલ સીડ, ટેગ સીડ અને હાઇબ્રિડ સીડ, આટલા બિયારણોની વણઝાર નીચે દેશી બીજ તો તળી આવ્યું.
3: બિલકુલ.
2: તો એ બધા જ બિયારણો ઉપરના છે, બધા જ મોંઘા છે અને બધાની સીડ ટ્રીટમેન્ટ કર્યું એટલે બધું જ કેમિકલ દ્વારા છે, એ જમીનમાં જશે. તો એની સામે આપણું સબસ્ટિટ્યુટ બીજામૃત છે, બીજ અમૃત, બીજને સંસ્કાર કરવાના, કેના ગૌમૂત્ર, ગોબર અને ચૂનો, તો એના ઉપર કવર આવે એટલે ફંગલ ઇન્ફેક્શન ન લાગે, ભેજ પકડે એટલે 100% ઉગી જાય, તો આ બીજામૃત છે. ઓછામાં ઓછું પાણી જોઈએ એટલે વાપસા કન્ડિશન, ભેજ ઉપરથી સીધો સનસ્ટ્રોક લાગે, નીચે જે જીવાતો સૂક્ષ્મ જોઈએ એને પ્રોટેક્શન મળે એટલે આચ્છાદન ઓછાડ, અને એક વાક વાવો હું મગફળી જ વાવી દઉં 5 વીઘાને, મગફળીમાં રોગ આવ્યો તો શું કરવાનું? તો પાક ફેલ ગયો, પછી તકલીફમાં આવી જાય. તો એક કરતા વધુ, માનો મગફળી વાવી, માનો કે એની પેરેલલ મેં બીજો પાક વાવ્યો તો એ સબસ્ટિટ્યુટ આપણને બીજો ભાગ મળે. હવે આવી ડીએપી, યુરિયા અને બીજની વાત આવી. હવે વાત પાક ઉગી ગયો પણ એમાં રોગ આવ્યો, તો તમારી જાણ માટે કહું, દેશી બીજમાં રોગ આવતો નથી, રોગ આવતો નથી અને રોગ આવતો
3: આવતો નથી.
2: પ્રાકૃતિક ખેતી દ્વારા કરો. હવે માનો કે રોગ આવ્યો દાખલા તરીકે, તો આપણને ખેડૂત તરીકે કોઈ પણ રોગ આવે, માનો કે ચૂસિયા જીવાત આવી, ઈયળ આવી, તો પહેલામાં આપણે શું કરીશું? કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ, સ્પર્શે તેવી દવાઓ,
3: સ્પર્શઘાતક દવાઓ,
2: સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ, રસ દ્વારા ચૂસાયેલ પેટમાં જાય એવી, ત્યાર પછી આ બે નો કંટ્રોલ થાય તો સિન્થેટિક પાયરેથ્રોન હાઇડ્રોજન. તમે વિચાર કરો, 1 લિટર ડબલાના 2000 થી 2500 રૂપિયા છે. હવે એના અવેજીમાં આમાં શું તકલીફ છે? નીમ અસ્ત્ર, નીમ લીમડાનો, લીમડાનો પાન લ્યો, લીમડાની ડાળ કીર્યો, પાણીમાં પલાળી નીચોવી અને એ તાજે તાજું પાણી તમે
0: છાંટી દેવાનું,
2: પાક ઉપર છાંટી દેવું, એટલે બધી જીવાતો નીયળ વહી જાય. માનો કે એની કરતા જોરદાર ઈયળ આવી તો ઓલામાં આપણે સિન્થેટિક પાયું, તો આમાં સૂઠાસ્ત્ર, સૂઠસ્ત્ર, સૂઠનું દ્રાવણ બનાવી.
0: અચ્છા,
2: પછી આપણે જેમ અસ્ત્ર એટલે સરસંધાન કરતા હતા તો આમાં નિમાસ્ત્ર, સૂઠાસ્ત્ર, તો આવા તમામ પ્રકારના 10 પર્ણી અર્ક, 1 કરતા વધુ પર્ણ, પર્ણ એટલે 10 પાંદડા, 10 પાંદડાનો રસ કાઢી અને તમે નાખો તો એ પાછું મોટા મોટો અમોક શસ્ત્ર છે. તો આ બધા દેશી ઉદ્યોગ છે એટલે તમામ ખર્ચ આપણી જમીનમાં જ છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે ખર્ચ ઓછો લે. એટલે આવી રીતની જે પદ્ધતિ છે એ આપણી જૂની પદ્ધતિ જ હતી, સમય સંજોગોની એ વસ્તુ ખોટી નહોતી. સમય પ્રમાણે વસ્તી વધારાના કારણે જે સમયની માંગ હતી, પણ એમાં જે રેશિયો હતો એ આપણે ટપી ગયા. માનો કે એમ કીધું કે ત્રણ ભાગ છાણિયો ખાતર નાખો અને એક ભાગ યુરિયા કે ડીએપી નાખો, એને બદલે સમય સંજોગો જતા ઓલા શંકર ભગવાનના પોઠિયા જેવું કે ત્રણ વાર નાવું અને એક વાર ખાવું, આગળ બોલતા ગયા ભૂલી ગયા, ત્રણ વાર ખાવું ને એક વાર નાવું, એટલે એમ આપણે વધારતા ગયા. પણ ખેડૂતનું ઉત્પાદન મળતા ગયા એટલે કર્યું, પણ ખેડૂત ડાયો છે, ઉત્પાદન મળ્યું પણ જમીનની કન્ડિશન બગડી.
3: અને
2: આજે પરિસ્થિતિ એવી છે, હું બહુ જાહેર એક સ્ટેજ ઉપરથી આપને કહું છું, જો આની આ પરિસ્થિતિ રહી તો 2040માં આપણી જમીન ટાઇલ્સ બની જશે, એક ટીપું જાણી જમીનમાં નહીં જાય. કોરોનેશન નહીં તો જીપ્સમ ડીએપી યુરિયા જમીન હાર્ડ થતી ગઈ, પાક ઉપર દવા છાંટતા ગઈ, વાતાવરણ બગડતા ગયા. એટલે પ્રકૃતિ બાયોડાયવર્સિટી છે એ આખી ચેન્જ થઈ ગઈ. એટલે બાયોડાયવર્સિટીના માધ્યમથી હું આપને કહું છું કે પ્રાકૃતિક ખેતી, એમાં ઝીરો બજેટ ખેતી ને પણ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું અને મીઠું ઉત્પાદન મેળવી છે,
3: અને તો જૈવ વિવિધતા જળવાશે. મને એવું લાગે કે જાત જાતના જેટલા કહીએ છીએ એટલી વનસ્પતિઓ ઉગી શકશે તો જ જો જમીન સાચી હશે. તો સાચી વાત છે મંડી સાહેબ, આપણે ઘણી બધી સરસ ચર્ચામાં આ કરી રહ્યા છે, પણ હવે જૈવ વિવિધતાના જતનથી લોકોનું આરોગ્ય સુધારવામાં મદદ મળે આવી ખેતીથી?
2: યસ,
3: કારણ કે લોકોનું આરોગ્ય
2: આખરે તો પ્રશ્ન ત્યાં આવવાનો છે. આપણી આગળ કરોડો રૂપિયા છે, પણ પહેલું સુખતે
3: જાતે ન રહ્યા,
2: પહેલું સુખતે
0: જાતે ન રહ્યા.
2: હું તો ત્યાં સુધી દાખલા સાથે કહું, મારી આગળ માનો કે કોઈ વ્યક્તિ આગળ 10 કરોડ રૂપિયા છે, રામ બોલો ભાઈ રામ થઈ ગયું, તો એ 10 કરોડ 1.5 કરોડ નાળિયેરની જગ્યાએ ટીંગાડીને લઈ જઈ શકાશે?
3: સવાલ નથી.
2: તમારું જો શરીરનું તંદુરસ્ત હશે તો તમને સારો ખોરાક હશે, અને સારો ખોરાક હશે તો તમારું તંદુરસ્તી, એટલે ઝેરમુક્ત ખોરાક તમે ખાશો તો તમારી તંદુરસ્તી છે, અને જો સારી તંદુરસ્તી હશે તો જ તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો અને તમારા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. એટલે બાયોડાયવર્સિટી આખરે પોઈન્ટ એ માણસની તંદુરસ્તી સાથેનો પોઈન્ટ છે, અને એમાં તમામ જીવો એકબીજાના સંપર્કમાં રહી
3: અને
2: કડીરૂપ.
3: એટલે આપે તો મરી ગયેલી ની વાત કરી, પણ હું માનું કે જીવતા હોય ને એને અન્નળીનું કેન્સર થયું, ખાઈ તો શકવાનું નથી,
2: તો કહેવાનું
3: એની પાસે ગમે એટલા કરોડો રૂપિયા શું કરવાના,
2: શું કરવાના. એટલે કહેવાનો અર્થ એ છે કે છેવટે માણસે, પેલા કહેવત હતી કે શરીર હાંચવા માટે દેવું કરીને પણ ઘી પી
3: લીધું,
2: કહેવત હતી. આપણા ઘરડા છે ને બહુ હોશિયાર હતા, માણસની તાકાત, માણસની શરીરની સૌષ્ઠવતા જો સારી છે તો તમામ રોગો તમારીથી દૂર રહેશે.
0: બરાબર છે,
2: એટલે મેઇન અગત્ય.
0: બરાબર છે, આપણો જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં મેઇન ઉદ્દેશ છે અત્યારે પાછું બીએમસી બનાવી રહ્યા છે આપણે, કે એમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે ગામના લોકો ભેગા થઈ અને આ એક કમિટી બનાવે છે, ને એમાં પછી આપણી વનસ્પતિ હોય, આપણા પશુ પક્ષીઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને સાચવી રહ્યા છે. તો દરેક જૈવ વિવિધતાના વ્યવસ્થાપન સમિતિ બીએમસીમાં એક સ્થાનિક વૈદ હોય, એક મહિલા હોય છે, પરંતુ તેમાં શું પ્રાકૃતિક ખેતીના તજજ્ઞને રાખવાથી ફાયદો થાય ખરો?
2: યસ, બહુ બહુ સરસ પ્રશ્ન છે. મૂળ જે માણસનો ખોરાક છે, સવારમાં ઉઠે દૂધથી માંડીને રાત્રે સૂવે ત્યાં સુધી દૂધ, દિવસ દરમિયાન એને ખોરાક જોઈએ, અને ખોરાક ખેતી દ્વારા થાય છે, ગાય દ્વારા દૂધ મળે છે.
3: બરાબર,
2: તો ગાય દ્વારા એટલે પશુપાલન અને ખેતી આ બે એક એવા વ્યવસાય છે કે જે માણસના તંદુરસ્તી સાથે અથવા બાયોડાયવર્સિટી સાથે સીધા સંપર્કમાં છે. આપણે વૈદ્યનો ઉલ્લેખ કર્યો, તો પેલા અત્યારે આપણે ડોક્ટરો છે, પેલા તો ગામડામાં વૈદ્ય જ હતા. આપણે કહેવત સાંભળી છે કે સબદર્દ કી એકી દવા લ્યો પાસેર ને પાડો, ગામડાઓમાં હાવ અભણ માણસો હતો પણ અનુભવ દ્વારા, પ્રાકૃતિક ખેતીની પણ અનુભવ દ્વારા દેશી ઓસડિયાથી તમારી તંદુરસ્તીનું રહસ્ય સાચવતા હતા. બહેનો આ ખેતી ને પશુપાલન સાથે સીધા સંપર્કમાં છે,
3: બિલકુલ,
2: એટલે બહેનોને રાખતા હતા. પણ ખેતી ને પશુપાલનના જો વ્યક્તિ આમાં હોય તો આ બાયોડાયવર્સિટીનું જે અત્યારે કમિટી છે એમાં જો ખેતી પશુપાલનને લગતા એકાદ વ્યક્તિ હોય, અને એમાં પાછી રાસાયણિક ખેતી કરતા નહીં, તો બાયોડાયવર્સિટીની ચેન્જ
3: કોઈ અર્થ જ નથી.
2: તો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા ઝેરમુક્ત ખેતી કરતા હોય અને જે ગાય રાખતા હોય એવા ખેડૂતને આ કમિટીમાં રાખવા હોય તો સોનામાં સુગંધ ભળે એવું મારું માનવું છે.
0: બરાબર છે.
3: એટલે આ વાત તો મુદ્દો મને એવું લાગે છે કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પણ આપનું સૂચનને જરા ગંભીરતાથી વિચારશે.
2: જી સર.
3: કારણ કે એમાં જે તે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ છેવટે તો સમાજને મળવાનું છે, અને એ જૈવ વિવિધતા જેટલી સચવાશે એટલા એના પોષણ પણ એટલા વિવિધતા રહેવાની છે. હવે આપણે ત્યાં જૈવ વિવિધતા ભરપૂર છે એમ કહીએ છીએ ઘણી વખત, તો કેટલીક કહેવતોમાં તો એમ કહે છે કે વી આર લિવિંગ ઇન પુઅર કન્ટ્રી ઓફ રીચ ડાયવર્સિટી.
2: જી.
3: એટલે આપણી પાસે દેશ આપણો ગરીબ છે એવું, એટલે મૂડીને કારણે કે મૂડીનો અભાવ છે, તો ઓછા ખર્ચે આરોગ્ય જાળવવામાં સરકારને આપણી બાયોડાયવર્સિટી કે આ સજીવ ખેતી કઈ રીતે મદદરૂપ થઈ શકશે?
2: બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા, ભારત એક એવો દેશ છે કે વિશ્વમાં પ્રકાર રણ પણ છે અને જંગલ પણ છે, એમાં દરિયો પણ છે. એટલે કહેવાનો અર્થ છે તમામ કુદરતી સંસાધનો મેક્સિમમ છે. માનો આપણે હમણાં ગયા વખતે થોડી ચર્ચા ખેર પેલા ઊંટની થઈ હતી, ચેર વૃક્ષની થઈ હતી, જંગલની થઈ હતી, પણ એની જાળવણી, અને જાળવણીમાં આ માનો કે એક સોનાનો ચેન છે એમાં કડીઓ છે, એક કડી તૂટી જાય તો સોનાનો ચેન તૂટી જાય. એમ જંગલ એકલું ખાલી ગીર નહીં, માનો કે ફોરેસ્ટ ની વાત નથી કરતો, જંગલ સિવાય પણ માણસનો આમાં રોલ છે. પ્રકૃતિનો માનો કે આકાશમાં ઓઝોન થ્રી O3 નું પણ તૂટે તો પણ એ તકલીફ છે. તો આખી આખી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના તમામ પાસા આપણી આગળ ખૂબ સારી રીતે સચવાયેલા છે, પણ એ વધુ સારી રીતે સચવાય અને એનો રિયલમાં બાયોડાયવર્સિટીમાં એનો ઉપયોગ થાય તો અને તો જ આ પ્રાકૃતિક ખેતી એમાં ઉપયોગી થઈ શકે.
3: કારણ કે અત્યારે શું છે કે જૈવ વિવિધતા જેમ ઘટતી ગઈ, પોષક તત્વો ઘટતા ગયા, એટલે અત્યારે હોસ્પિટલો પાછળ તો અબજો રૂપિયાનો ખર્ચો છે, સરકારને પોતાને પણ દવાઓ પાછળનો ખર્ચો છે.
2: જી.
3: આવા બધા જ ખર્ચા, એટલે એને કારણે જે કેટલાક વિકાસના અથવા તો લોકોની સુખાકારીના બીજા કામો થઈ શકતા જ નથી. લોકો જાણે પ્રાકૃતિક એટલે જૈવ વિવિધતાથી દૂર ગયા, પ્રાકૃતિક જીવનથી દૂર ગયા, એને કારણે બીમારીઓને કારણે પછી વિકાસ પણ અટક્યો. કારણ કે નાની ઉંમરે છેક 10-12 વર્ષના છોકરાને જો અત્યારે ડાયાબિટીસ હોય કે આંખોની તકલીફ થઈ હોય તો એ કદાચ આના કારણે જ છે ને, જૈવ વિવિધતાનો આપણો ઘટાડો થયો એના કારણે જ હશે ને.
2: સાહેબ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. તમે વિચાર કરો, એક હું ખાલી દાખલો દઉં, યુરિયા ડીએપી નો મિનિમમ અત્યારે યુરિયા ડીએપી બધું આપણે ત્યાં નથી બનતું, આપણે વિદેશથી આયાત કરીએ. સાહેબ 10,000 કરોડ રૂપિયા. હવે જો તમે વિચાર કરો બાયોડાયવર્સિટીથી જો પ્રાકૃતિક ખેતી અથવા દેશી પદ્ધતિથી ખેતી કરો તો આપણે યુરિયા ડીએપી નો ખર્ચ ઘટાડી
3: શકીએ.
2: અચ્છા, એ ખર્ચ બંધ થયો એટલે આપણા ખોરાકમાં શુદ્ધતા વાળો ખોરાક આવ્યો એટલે આપણે તંદુરસ્ત બન્યા, તો 1,000 કરોડો રૂપિયા જે હોસ્પિટલમાં ખર્ચ છે,
3: દવાઓ
2: માણસની તંદુરસ્તી નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા તંદુરસ્ત રહે છે, તો માનસિક તંદુરસ્તીને કારણે બીજા જે પ્રશ્નો છે જે સંલગ્ન આપણને અત્યારે સીધા સંપર્કમાં નથી દેખાતા, સામાજિક સંબંધો, માનો કે દૂષણો છે, આપઘાત છે, એવા ઘણા સાયકોલોજીકલ છે, એ તંદુરસ્ત ખોરાક હશે તો એ દૂષણો પણ ઘટશે. તો કહેવાનો અર્થ એક બાયોડાયવર્સિટી અથવા એક વસ્તુથી ભગવાને આપણને જે સંસાધનો આપ્યા છે એ ખૂબ સારી રીતે આપણે એને વિકસાવી શકશું. અને આપણો જે પ્રશ્ન છે કે જે કરોડો રૂપિયા આપણે હુંડિયામણ દઈએ છીએ અથવા કરોડો રૂપિયા જે ખર્ચ કરીએ છીએ અને આપણે જે ઝેરવાળું ખાઈએ છીએ એ આ એનાથી આપણે મુક્ત,
3: એટલે
2: બહુ સાચી બાબત છે.
0: એટલે હમણાં જ ની જ વાત કરું છું કે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલોલ ગયા અને ત્યાં એમણે એક આ રીતે પરિસંવાદ રાખ્યો ખેતીનો, કૃષિ ઉપરનો. તો એમાં એમણે એમ જ કીધું કે કેન્સર છે, કિડની ફેલ થવાના કારણો છે, કે તમને હાર્ટ એટેક આવવાના કારણો છે, બધા જ કારણો રાસાયણિક ખાતર છે કે છે.
2: મેડમ, આપને જાણ માટે કહું કે એ કાર્યક્રમ હાલોલનો હતો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ, જે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી છે. સાહેબ પોતે ગવર્નર સાહેબ આના મુખ્ય પ્રણેતા છે પ્રાકૃતિક ખેતીમાં. આપણે ગર્વ લેવો પડે કે ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ પોતે ગાંધીનગરથી બાય ટ્રેન
3: સાચી વાત
2: વડોદરા આવ્યા, વડોદરાથી બાય બસ એસટી નોન એસી ગાડીમાં હાલોલ આવ્યા, હાલોલથી સાયકલ દ્વારા બપોરના 1 વાગે કેમ્પસમાં આવ્યા. કેમ્પસમાં શ્રોતા તરીકે એક પ્રાકૃતિક કૃષિનો એક

0: મારે ત્યાં સેન્ટર છે એટલે હું હતો.
1: હા
0: બપોર પછીના ટેકનિકલ સેશનમાં પણ મારું લેક્ચર હતું.
1: બરાબર
0: આપ
1: છે,
0: તદ્દન સાચા છો, એમણે બહુ ભાર દઈને
1: બહુ જ
0: કીધું
1: ભાર દઈને કહ્યું
0: કે
1: છે.
0: જે તમે હમણાં વાત કરી કે આપણે ખૂબ બહારથી હુંડિયામણ આ બધી દવાઓ ખરીદવા, રાસાયણિક ખતરોનો ખર્ચ થાય છે, હોસ્પિટલોમાં ખર્ચ થઈ છે, આપણે જો પ્રાકૃતિક ખેતી એમણે વજન દઈને વારંવાર અને ઇન પ્રેઝન્સ ઓફ હંડ્રેડ ઓફ સાયન્ટિસ્ટ
1: હા,
0: અને
1: બધાની વચ્ચે.
0: ચારેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એના સાયન્ટિસ્ટો 450 થી અપ સાયન્ટિસ્ટો હતા, તો બધાની વચ્ચે આપ જે જણાવો છો એ રીતે એમણે કર્યું. અને એમની મુહિમ એટલી પાવરફુલ છે કે આવનારા સમયમાં આખો દેશ એમની આ વિચારધારા ઉપર ખૂબ આગળ વધી રહ્યો છે અને ગુજરાત ત્યારે એમાં પાયોનિયર છે.
2: સાચી વાત છે.
1: કાર્યક્રમમાં બહુ સરસ ચર્ચા રહી છે અત્યાર સુધીમાં. સર, જતા જતા અમારા શ્રોતા મિત્રોને આપ પણ સંદેશ રૂપે કંઈક કહો.
0: હું આપને બધાને એક જ કહું છું કે દેશી બીજ, શબ્દ વજન દઈને કહું, દેશી બીજ, દેશી ગાય અને ઝેર મુક્ત ખેતી અને ઓછા ખર્ચે ખેતી, આ આપણો જો ગોલ હશે તો આ ગોલ આપણી તંદુરસ્તી, આપણું ઉત્થાન અને બાયોડાયવર્સિટી, અત્યારે જે આખું આપણું જે એટમોસ્ફિયર છે એ તમામ સમૃદ્ધ છે બાયોડાયવર્સિટી, પણ એનું જતન કરવું હશે તો આટલી વસ્તુ જોશે જોશે જોશે. અસ્તુ,
1: ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ માહિતી રહી,
2: ખૂબ સરસ માહિતી મળી સાહેબ. આજે તો બધાને ખૂબ મળી. ધન્યવાદ,
1: ધન્યવાદ.
3: મિત્રો, હાલોલમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી વિશેના કાર્યક્રમમાં આપણા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તો રસાયણોના ઉપયોગને પાપ જ ગણાવ્યું હતું.
4: ये जितने भाई यहाँ स्टॉल लगा करके बैठे ना प्राकृतिक खेती करने वाले, आप इन सब से मिलो, इनके खेतों में जाकर के देखो, और जो यूनिवर्सिटी हरोल में है प्राकृतिक यूनिवर्सिटी, आप वहां जाकर उनके खेतों को देखो. पूरे देश के अलग अलग भागों के वैज्ञानिक वहां आए थे और प्राकृतिक खेती पर ही चर्चा हुई थी, और उन सभी वैज्ञानिकों ने माना कि प्राकृतिक खेती बहुत बड़ा साइंस है, इससे उत्पादन कम नहीं होता, इसमें खर्चा भी नहीं होता और धरती की गुणवत्ता बढ़ जाती है. अभी मेरे से पहले जगदेश भाई पटेल, जिनको पिंटू भाई के नाम से जानते हैं, आज सवेरे, अब हम ये जो बराबर में खेत है ना, ये जो दिखाई दे रहा है, ये पिंटू भाई का है, जगनेश भाई का खेत है जो अभी बोल के गए. आज सवेरे उनके खेत को मैं देख करके गया और हमने देखा अलसिया, आज रात भी अलसिया ने इनके खेत में काम किया. इतनी 40-45 डिग्री टेम्परेचर में हमारा अलसिया इसमें काम कर रहा, इनके पूरे खेत में हर पेड़ में अपनी रंगत है. और सवेरे मैंने इनकी गाय का दूध दोहा अपने आप, और आज इन वाला काम मैंने किया, इनके खेत में हल भी मैंने चलाया, इनकी गाय का दूध भी मैंने दोहा, और दूध ही नहीं निकाला, इनका दूध साइकिल पे लेके मैं डेयरी में बेचने के लिए भी गया. आज इनका दूध डेयरी पर मैंने पहुंचाया. तो ये सब मैंने इसलिए किया कि आप खेडूत अपने आप में गर्व महसूस करो, मैं भी खेडूत हूँ, आप भी खेडूत हैं. कृषि का व्यवसाय दुनिया में सबसे पवित्र है. कल रात को मलाव गांव के लोगों के बीच में भी मैंने कहा, प्राचीन भारत में उत्तम खेती, मध्यम व्यापार, निकृष्ट चाकरी बोलते थे. सबसे उत्तम काम खेती करना. क्यों उत्तम है? क्योंकि किसान उसमें मेहनत का पसीना बहाता, उसमें कोई भी रिश्वत नहीं होती, उसमें भ्रष्टाचार के लिए

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 7 જવા થઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી ગેરફિલ્મી ગીતો, પણ તે પહેલા લઈએ વિજ્ઞાપન વિરામ.
1: સ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી રાજેશ જૈન નિવૃત્ત ADGનો શુભેચ્છા સંદેશ.
2: આકાશવાણી સંસ્થાન પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કે 90 વર્ષો કી યાત્રા શીઘ્ર હી પૂર્ણ કરને જા રહા હૈ ઓર બડે હી હર્ષ કી અનુભૂતિ હોતી હૈ કે ઇસ સેવાકાલ મેં હમારે આકાશવાણી કે અહેમદાબાદ કેન્દ્રને અપના વિશિષ્ટ યોગદાન દિયા હૈ, અત્યંત મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ ઓર એક વિશિષ્ટ પહેચાન પૂરે નેટવર્ક મેં સ્થાપિત કી હૈ. મુજે બહોત ગૌરવ કી અનુભૂતિ હોતી હૈ ઓર મેં અપને આપકો બહોત સૌભાગ્યશાલી માનતા હું કે મુજે આકાશવાણી અહેમદાબાદ કી ઇસ ગૌરવશાલી વિકાસ યાત્રા કા સાક્ષી બનને કા મોકા મિલા, સાચીદાર બનને કા મોકા મિલા. જબ મેં 2003 વહાં પદસ્થ હુઆ ઓર 2003 થી 2007 તક મેં આકાશવાણી સ્ટાફ કે અત્યંત પ્રતિભાશાલી કર્મચારીઓ કે સાથ કામ કિયા. વહાં કા સ્ટાફ ન સિર્ફ બહોત ટેલેન્ટેડ મેં પાયા બલ્કે હમેશા પૂરી ક્ષમતા સે ઉન્હોને અપના બેસ્ટ દેને કા પ્રયાસ કિયા ઓર અપના પ્રોડક્ટિવ કન્ટ્રીબ્યુશન કેન્દ્ર કો દે સકે ઇસ દિશા મેં કામ કિયા. और यही कारण है कि आज हम देखते हैं कि पूरे आकाशवाणी नेटवर्क में आकाशवाणी अहमदाबाद को एक विशिष्ट जगह प्राप्त हुई है, एक विशिष्ट मकाम हासिल हुआ है और इसका श्रेय हमारे आकाशवाणी अहमदाबाद के उन सभी साथियों को जाता है जो या तो पूर्व में या अभी आकाशवाणी अहमदाबाद परिवार का हिस्सा बने रहे. तो आप सभी को इस मुबारक मौके पर बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएँ और ईश्वर से प्रार्थना है और आप सभी को शुभकामनाएँ हैं કે આપ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કે દિશામાં કામ કરતે હુએ કેન્દ્ર કો ઓર ભી વિકાસ કે નયે નયે આયામ સ્થાપિત કરને કે લિયે અપના મેક્સિમમ યોગદાન દે તાકિ જનતા કી જો હૈ હમસે જો અપેક્ષાએં હૈ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કા દાયિત્વ નિભાતે હુએ ઉનકી હમ પૂર્તિ કર સકે. તો યે બહોત બહોત શુભકામનાએ ઓર બહોત બહોત ધન્યવાદ.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં સામણીએ જગજીત સિંઘ અને ચિત્રા સિંઘના સ્વરમાં આ ગીત.

શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી આકાશવાણી પરથી એક વિશેષ શૃંખલા 102.3 મેગાહર્ટ્ઝ પર. આ છે આકાશવાણી દમણ. હવે એક સાંભળીએ એક ગીત, ગોવિંદભાઈ બારોટના સ્વરમાં, રચના છે મીરાબાઈની.

0: સંકલન માટેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. અગાઉ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરના વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. શિવાંગી ત્રિવેદી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 12 વર્ષમાં ભારતને નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું છે. મીડિયા સાથે વાત કરતા ડોક્ટર સિંહે કહ્યું કે વહીવટી સુધારા અને નાગરિક કેન્દ્રિત નીતિઓને દેશના લોકોની ભવિષ્યની સંભાવનાઓને જોવાની રીત મૂળભૂત રીતે બદલી નાખી છે. તેમણે કહ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી 7 થી 8 વર્ષમાં લગભગ 45 અબજ ડોલર સુધી વધવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, સરકારનું લાંબા ગાળાનું લક્ષ્ય માત્ર આર્થિક વિકાસ જ નથી, પરંતુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણમાં ફાળો આપતા સશક્ત અને મહત્વાકાંક્ષી સમાજનું નિર્માણ કરવાનું છે. સરકારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં દેશવાસીઓને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે, જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા છે. એક અહેવાલ.
2: पश्चिम एशिया में हाल के संकट के दौरान ऊर्जा सुरक्षा सुनिश्चित करने के लिए उठाए गए कदमों का उल्लेख करते हुए सरकार ने कहा है कि भारत उन चुनिंदा देशों में शामिल रहा जिसने समुद्री यातायात में गंभीर बाधाओं के बावजूद होर्मुज जलडमरू मध्य के रास्ते ऊर्जा आपूर्ति को निर्बाध बनाए रखा. सरकार के अनुसार देश में पेट्रोलियम उत्पादों की कोई कमी नहीं हुई और एलपीजी की वितरण व्यवस्था भी सामान्य रूप से चलती रही. प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
1: ઉલ્લેખનીય છે કે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાન મથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમ કુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને SAFF ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1 હરાવીને 6 વખત આ સ્પર્ધા જીતી હતી. ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0 હરાવી, જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે કાસિમ બેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. બીજી તરફ મોહિત કુમાર અને વિકી અલગ અલગ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યા છે. ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 113 રન બનાવ્યા. આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે. રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગીને આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના
2: નમસ્કાર. શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર. 102.3 MHz પર આ છે આકાશવાણી દમણ. આવો સાંભળીએ દેવાયત પંડિતની આ રચનાને ગીતાબેન ચુડાસમાના સ્વરમાં.

0: પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે। સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીઓના મોત। રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ। વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું। સમાચાર વિગતવાર। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8 થી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે। નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે। ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરૂષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે।

0: સર્વે દરમિયાન જો કોઈ પણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાત્રિ સભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર વાવથરા જિલ્લાના આસરગામ અને રાજણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજી બીપી નાહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન ડામોર જૂના અને ડેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાઉ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા ચારેય ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ચારેયને બહાર કાઢ્યા હતા. આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી.
2: तीन लेबर है और एक कंपनी का सुपरवाइजर है. वो यहाँ पे सफाई करने के लिए यहाँ पे गए. सबसे पहले एक लेबर उसके अंदर टैंक के अंदर गिर गया जो बेभान हो गया. तो बाकी उनको देखने के लिए गए जो निकालने वाले थे वो भी उसमें बेभान हो गए. फिर सुपरवाइजर ने फायर को कॉल किया. जब तक फायर की टीम पहुंची तो तब तक सुपरवाइजर भी उस टैंक में जाके गिर चुका था. टोटल 4 लोगों की मरने की बात इसमें सामने आई है. प्रिलिमिनरी ये पता चला है कि जो सीसीटीवी फुटेज देखा है उसमें कोई भी सेफ्टी इक्विपमेंट नहीं पहना गया था.
0: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી 2 દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબીની ભૂમિકા સૌથી નિર્ણાયક છે. જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતાં આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में. मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है लेकिन डीप प्रेशर ग्रेडियंट की वजह से हवाएं तेज चल रही है जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में.
0: રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2 ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આજે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન, માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી.
4: પરસો જો મોદીજી યહાં પર આયે થે હમારે દેશ કે વડાપ્રધાન અને ઉન્હોને જો યહાં કા એરપોર્ટ કા ઉદ્ઘાટન કિયા, બસ ડેપો કા ઉદ્ઘાટન કિયા, તો વો દેખ કે લગ રહા હૈ કે યહાં કા ટુરિઝમ અભી પહેલે સે બહોત જ્યાદા બઢ ગયા હૈ ઓર યહાં પે જો પીચીસ હૈ યહાં કા ભી મતલબ વિકાસ અચ્છા હૈ જો રાતા નાઇટ શો વગેરા જો હૈ યહાં પે વો બહોત અચ્છા હૈ ઓર હમને ભી યહાં પે ખૂબ એન્જોય કિયા હૈ ઓર જો મોદી સરને જો બોલા હૈ કે યહાં પે વિથ ફેમિલી આઈએ બજેટ મે રહેગા જો એરપોર્ટ કા ઉદ્ઘાટન કિયા વો સબ જો ઉન્હોને બોલા વો યહાં પે આકે મેને દેખા વો સબ કુછ મતલબ હૈ સહી હૈ.
0: અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપના ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપુર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે. યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો. 75 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયેલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે. મૂળ બખરડાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઉડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે. 100 બંગાળી બાવળના રોપાણું, પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે. અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે 2-2 ખિતાબો જીત્યા છે. ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ IPS અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત. રાજ્યભરમાં આજે GPSC વર્ગ 1 અને 2 પ્રાથમિક પરીક્ષા યોજાઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ
5: શ્રોતાઓ આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દમણ. રાત્રિના 8:15 વાગ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.
6: હરિયાળું ગુજરાત કાર્યક્રમ નંબર 898, પ્રસારણ તારીખ 7 જૂન 2026.

0: વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિના રક્ષણ સંવર્ધનનો દ્રઢ નિશ્ચય કરનારા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.
1: મિત્રો, પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની સહિયારી છે. પછી આપણે સામાન્ય નાગરિક હોઈએ, કોઈ કંપની હોય કે આસ્થાનું સ્થાન એવું ધાર્મિક સ્થળ હોય,
0: મિત્રો, પર્યાવરણની રક્ષાને ઈશ્વરની પૂજા અર્ચના જેટલી જ મહત્વની ગણતા આવા ધર્મસ્થાનોની પ્રવૃત્તિઓ પણ ખરેખર અનુકરણીય છે.
1: બિલકુલ.
0: તાજેતરમાં જ અમે આવા ધર્મસ્થાન બોટાદ જિલ્લાના પાળિયાદની શ્રી વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે ગયા હતા
1: અને આ ધર્મસ્થાનની પ્રકૃતિના રક્ષણ માટેની પ્રવૃત્તિઓ વિશે જાણીને અમે તો દંગ રહી ગયા.
0: પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાએ મંદિરની પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓની એક ઝલક આપી છે, સાંભળો.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે એક એવા સ્થળનો તમને પરિચય કરાવી રહ્યા છે કે જ્યાં લાખો લોકો માટે આસ્થાનું જે સ્થાન છે અને છતાં પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે પણ એટલું જ પ્રયત્નશીલ જે સ્થાન છે અને એવા સ્થાનમાં અમે બેઠા છીએ, છેક ત્યાંથી તમારા સુધી આ વાતચીત પહોંચાડી રહ્યા છીએ. હવે હિનાબેને જેનો પરિચય આપશે.
1: મિત્રો, અમે આજે પાળિયાદ આવ્યા છે અને પરમ પૂજનીય વંદનીય મહામંડલેશ્વર આપણે કહીએ છીએ, આપણા બા 1008 મહામંડલેશ્વર આપણે જેમની પરિચય આપીએ છીએ.
0: એટલે જીવતા જાગતું જે સ્થળ ગણાય છે એવા વિસામણ બાપુની જગ્યામાં એના મહંતશ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાની પાસે અમે બેઠા છીએ અને છતાં પર્યાવરણના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એની ચર્ચા કરવા માટે આપણે બેઠા છીએ, જેથી તમને પણ ક્યારેક અહીંયા આવીને એ બધી પ્રવૃત્તિઓના દર્શન કરવાની ઈચ્છા થાય તો તમે ચોક્કસ આવી શકો છો. તમને બધાને સંસ્થા તરફથી અમારા તરફથી ખુલ્લું નિમંત્રણ છે. તો આપણે શરૂ કરીએ પ્રવૃત્તિઓની પરિચય મેળવવાનું.
1: મારા હરિયાળ ગુજરાતના મિત્રો, હું અહીંયા જેવી એન્ટર થઈને ગાડીમાંથી હું જેવી ઉતરી છું ને એટલે આજુબાજુ એકદમ લીલી લીલી હરિયાળી, બધી જ જગ્યાએ વનસ્પતિ, વૃક્ષો, ક્ષુપ, બધી દિવાલની લાઈને લાઈને, અને તમે નહીં માનો સ્વચ્છ, એટલું બધું સ્વચ્છતા એટલી બધી કે એક પાંદડું પડ્યું હશે તો પણ મને ક્યાંય દેખાયું નથી. એટલે એટલા લોકો અહીંયા એટલા જોતરાયેલા છે કામમાં. સ્વચ્છ જગ્યા છે, સ્વસ્થ જગ્યા છે, આરોગ્યપ્રદ જગ્યા છે અને હરિયાળીથી ભરપૂર જગ્યા છે. આપણે સૌ પ્રથમ પ્રણામ કરીએ છીએ બાને, નિર્મળા બાને, અને એમની સાથે જ આપણે આ જગ્યાનો પરિચય લઈએ છીએ. વંદનીય, પૂજનીય, નમસ્તે બા.
2: જય સિયારામ બેન. જય સિયારામ. પાળિયા ધામનું જો ટૂંકમાં પરિચય આપું તો વિસામણ બાપુ જગ્યાથી ઓળખાય છે. વિસામણ બાપુની જગ્યા તરીકે આ પ્રખ્યાત છે. અને આમ તો આ સ્થાપના કરી વિસામણ બાપુ એથી હું 7મી પેઢી થાઉં અને મારા ગ્રેન્ડસન એટલે 9 પેઢીથી હવે સેવાનો લાભ મળી રહ્યો છે. અને વિસામણ બાપુ એટલે જે આ સંસ્થાના સ્થાપક, એમના દ્વારા જે આ ગાયો અને પર્યાવરણ અને જે એમણે જે રસ્તો અમને બતાવ્યો એ રસ્તે ચાલવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અમે. અને આપણે દેશી ભાષામાં કહેવાય કે જ્યાં રોટલો ને હરી ઢૂકડો, એટલે રોટલો એટલે અન્નક્ષેત્ર અને જે આવે એને મીઠો આવકારો આપવો, એ જ મેઇન સેવા છે અહીંયા પાળિયાદની.
1: મિત્રો, ખાસ એક વાત કહેવાની કે હું તમને કહેવાનું એ ભૂલી ગઈ કે જ્યારે સાંજે આવીને ત્યારે એટલું સરસ દેશી જમણ હું અહીંયા જમી, અને ચૂલા પણ તમે જોયા હોય ને તો એટલા બધા મસ્ત પહોળા વિશાળ કે આવા મેં જોયા નહોતા. અને લાકડા ઉપર જ રસોઈ કરી હતી બધી જ, રોટલા, રોટલી, દેશી શાક, દેશી ખીચડી, કઢી. અને હું કોઈ દિવસ ઘી ગોળને રોટલો ના ખાઉં. મેં પોતે ઘી ગોળને રોટલો ખાધો ચોળીને, અને મને ઘી તો આમ એકલું તો ખાવું ગમે નહીં, પણ છતાં પણ એટલું સરસ ઘી કે હું 3-4 ચમચી તો એમને જ ઘી પી ગઈ છું.
0: બિલકુલ. અને શ્રોતા મિત્રો, મૂળ તો રાજ્ય સરકારે અને આપણે કેન્દ્ર સરકારે જે આગ્રહ કરેલો છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કે વિવિધ વનો દ્વારા આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ, અને એમાં પણ અહીંયા એટલે ખાસ કરીને વિસામણ બાપુની જગ્યા દ્વારા, પૂજ્ય બા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે કે કયા કયા પ્રકારના વન છે એ હવે આપણે એમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ. તો બા, ગુજરાતને વધુ હરિયાળું બનાવવા આપની સંસ્થાના અને આપના પ્રયત્નો કેવા કેવા છે?
2: ગુજરાતને હરિયાળું બનાવવા માટે તો આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી અને બધા ઘણા ઘણી અથાગ મહેનત કરી રહ્યા છે, પણ અમારાથી જે શક્ય બની શકે અમે પ્રયત્નો અમારા વડવાઓના પગલે ચાલ્યા કરીએ છીએ. અને લગભગ 4-5 વર્ષ પહેલાં એક નક્ષત્ર વન બનાવ્યું, એક રાશિ વન બનાવ્યું અને એક ગ્રહ વન બનાવ્યું. નક્ષત્ર વન એટલે આપણા જે 27 નક્ષત્ર હોય એ 27 નક્ષત્રના આપણે કેમ જે પીઝાની સ્લાઇસ કરીએ એવી રીતે એક વર્તુળમાં, સર્કલમાં એવી રીતે 27 ભાગ એના કરી અને એક એક નક્ષત્રના જે નામ પ્રમાણે એના જે વૃક્ષ હોય એ વૃક્ષો એ નક્ષત્રમાં જે જન્મેલા હોય એના હાથે 9-9 એક એક લાઇનમાં 9 વૃક્ષ વાવવાના. એટલે એ રીતે જેટલા વધુ માણસોને ઇન્વોલ્વ કરી શકાય એટલા જોડાઈ શકે

0: એવી રીતે નક્ષત્રવન તૈયાર કરવામાં આવ્યું છે, એવી જ રીતે ગ્રહવન અને રાશિવન પણ 4-5 વર્ષ પહેલાં કર્યું છે, એવી કોશિશ કર્યા કરી હતી. અને કોઈનો પણ જન્મદિવસ હોય તો અમારો એવો જ આગ્રહ હોય છે કે તમારો જેટલા વર્ષ હોય એટલા વૃક્ષો વાવો. કેક કાપવી આપણી સંસ્કૃતિ નથી, એટલે આપણે જે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એનાથી લોકો દૂર રહે અને આપણી સંસ્કૃતિથી થોડા વધારે જોડાય એ અમારા પ્રયત્નો હોય છે.
1: એટલે પ્રધાનમંત્રી સાહેબનો જે સંદેશ છે, એક પેડ માં કે નામ, અને અમે ઘણી વખત પ્રોગ્રામમાં પણ એમ કહીએ છીએ કે મમ્મીના નામે તો ખરું જ, પણ પછી આપણા પરિવારમાં આપણું પ્રિયજન જે પણ હોય એના નામે એક વૃક્ષ વાવીએ તો આખી જિંદગી તમે એને સાચવી શકો અને તમારો એના પ્રત્યે પ્રેમ વધી શકે. પાળિયાદમાં ખાસ એમાંય જો અહીંયા નક્ષત્રવન અને રાશિવન કર્યા છે એ તો બરાબર છે કે પ્રકૃતિને અનુરૂપ તમે કર્યા જ છો, પરંતુ એવા કયા વૃક્ષો છે કે અહીંની જમીને ભાવે છે ને વર્ષો જૂના છે અને એ લગભગ બધે જ જોવા મળતા હોય?
0: તમે જ્યારે એક વૃક્ષ માં કે નામની વાત કરી તો એ પ્રોગ્રામ મને બહુ જ પ્રિય છે અને એને અમે અહીંયા એવી જાહેરાત પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી કે દરેક લોકો જે અહીંયા અમારી સાથે સંકળાયેલા છે એ લોકો બધા એક વૃક્ષ પોતાની માના નામે વાવે, અને કદાચ કોઈ એવા જગ્યાએ રહેતા હોય ફ્લેટમાં કે એવા કે જેને સુવિધા ન હોય તો એ લોકો અહીંયા એમને મા સાથે આવે તો અહીંયા અમે વૃક્ષ પણ આપશું અને જગ્યા પણ આપશું અમે.
1: એટલે ખાસ વડ પીપળ અહીંયા અમે જોયું મંદિર પાસે પીપળો છે, આપણે વર્ષો જૂનો પીપળો છે અને એના પાન પણ મેં જોયા તો બહુ જ મોટા છે, એવા પાન લગભગ બહુ જલ્દી જોવા મળતા નથી, તો એની ખાસિયત શું છે અને બીજા કયા કયા વૃક્ષો વવાય છે?
0: આમ તો પીપળો વિસામણ બાપુએ વાવેલો છે, જે પીપળો આપે દર્શન કર્યા હશે એટલે એટલે પીપળાનું મહત્ત્વ વધારે છે. અને આમ દરેક વડને પીપળોને તો હોય જ, પણ મારા બ્રધર હિરકુબામાં એવું કહેતા કે અમારી દરેક જે જ્યાં જ્યાં જમીન છે અમારી વાડી ખેતર જ્યાં હોય ત્યાં દરેક જગ્યાએ ઉમરો વાવેલો છે એમણે, કે ઉમરો એવું કહેતા હતા કે ઉમરો છે એ પક્ષીઓનું સદાવ્રત છે, એટલે લીમડા ઉમરો આંબળા એ તો અનેક વૃક્ષો બધા છે હા, પણ એમ કે ઉમરાનો એમને વડલો પીપળો અને ઉમરાનો વધારે આગ્રહ કરતા.
2: એમાં તો આપે બહુ સાચી વાત કરી વા કે આપણે ત્યાં વિસ્તારમાં, આ વિસ્તારમાં તો ખાસ કહેવત છે જ કે એક એક ઉમરો વાવન 100 ગામ જમાડો એટલું પુણ્ય થાય, એટલે આવા તો વડ પીપળો પીપર લીમડો વગેરે તો છે, પણ જમીન સુધારતા કેટલાક વૃક્ષો આપણા ખેતરમાં પણ અમે જોયા કે ખીજડો શમી વૃક્ષ છે, પછી પારસ પીપળો છે, એ 24 કલાક આપણને ઓક્સિજન આપે છે. બીજા ફળાવ વૃક્ષો અને એ બધા વૃક્ષો પણ ત્યાં આપણા ખેતરમાં ને વાડીઓમાં વવાયેલા છે. તારે
0: ફળ આપતા વૃક્ષો પણ છે, જેવા કે જામફળના ઘણા ઝાડ છે, સીતાફળ છે, આંબા પણ વાવેલા છે, અને જે એક નાનું એવું ઓર્ચાર્ડ જે બનાવ્યું છે જામફળનું એમાંથી અમે તોડતા નથી, એ ખાલી પક્ષીઓ માટે જ રાખ્યું છે. અને બાકી તો એક જે આયુર્વેદમાં ઉપયોગ થતા હોય એવા વૃક્ષો વાવવાનું પણ એક છે વૈદ્યરાજ, એમને સલાહ પ્રમાણે થોડાક એવા વૃક્ષો પણ વાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
1: બા બીજી એક ખાસ વાત કે મને અહીંયા સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે, જ્યાં જોઈએ ને ત્યાં ક્યાંય એવું નહીં કે મને આ ગંદુ, ઇવન ભોજનાલયમાં પણ હું ગઈ ને તો ત્યાં પણ એટલું બધું સ્વચ્છ કે એવું લાગે નહીં કે અહીંયા જમીને હાલ ઊભા થયા છે વ્યક્તિ, કે બહાર તમે ફરતા હો ને પ્રાંગણમાં તો ત્યાં ઝાડનું એક પાંદડું પણ પડતું નથી. તો સ્વચ્છતાના તો આગ્રહી બધા જ છે, આપણા પ્રધાનમંત્રીથી માંડીને રાજ્યપાલ ગવર્નર સાહેબ બધા જ એમ કહે છે કે સ્વચ્છતા જાળવો, તો અહીંયા એ સ્વચ્છતા બહુ જ અકબંધ જળવાઈ રહી છે, તેનું કારણ ખાસ કહેશો?
0: થેન્ક યુ રામેન, તમને સ્વચ્છતાના વખાણ કર્યા એ બદલ. અમે જ્યારથી મેં આ સંભાળ્યા, આમ તો જો કે સ્વચ્છતાનું તો પહેલાંથી હતું જ આ સંસ્થામાં, પણ જ્યારેથી મેં સંભાળ્યું ત્યારથી મેં ને ભૈલુભાઈએ કોન્શિયસલી ડિસાઈડ કર્યું હતું કે આપણે એક જે જનરલ એવું ઇમ્પ્રેશન હોય કે આશ્રમો તો ગંદા જ હોય, ત્યાં ભોજન તો એમ કે અનહાઇજેનિક હોય, એટલે એ દૂર કરવા માટે અમે કોન્શિયસ પ્રયાસ કરી અને પરિણામ આપની સામે છે.
1: બીજી એક વાત છે સ્વચ્છતાની સાથે સાથે જ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, એમાં અત્યારે મને દેખાય છે કે પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ. મિત્રો, ખરેખર હું વાત સાચી કહું છું, અહીંયા આવ્યા પછી મેં ક્યાંય પ્લાસ્ટિકની એક થેલી જોઈ નથી. ઇવન હું રસ્તામાં આવતી હતી ને હાઈવે પર, તોય મને કે એવી હોટલો કે એવું કંઈ બહુ ખાસ દેખાયું નહીં કે ના નાના નાના પડીકા મળતા હોય ને બધા એ ખોરાક કે બધા ફૂડ પેકેટ ખાવાના આદિ હોય, કારણ કે આખી દેશી પ્રજાતિ અને દેશી લોકો વધારે અહીંયા છે, એટલે પ્લાસ્ટિકનો નામો નિશાન નથી. તો પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ માટે આપ શું કહેશો?
0: પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ, ખરેખર જો પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ આપને લેગવું હોય તો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને એમાં એ દિશામાં પણ અમારા પ્રયાસ છે કે અમુક ટાઈમે જ્યારે ફ્રી હોય ત્યારે અમારું એક જે મહિલાઓનું ગ્રુપ છે એ બધા અમે ભેગા થઈને નદી કિનારેથી બધા પ્લાસ્ટિક કદાચ કોઈ હોય તો એ બધું ભેગું કરી અને જ્યાં જે જગ્યાએ એની સ્થાને જે પહોંચાડવું પડે ત્યાં પહોંચાડીએ. અને નદીમાં જે આપણે અવારનવાર ઘણા ગામોમાંથી જતા હોઈએ તો એક નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે જે બધા કચરો ઠલવતા હોય પ્લાસ્ટિકની બોટલ્સની, એ બધું જોઈને બહુ દુઃખ થાય. એટલે એનું પણ હું જ્યારે બોલવાનું થાય ત્યારે હું બધાને કહેતી હોઉં કે થોડું કંટ્રોલ કરે એમ. અને ખાસ તો ગાયોને માટે કે બહેનોને અમે કહેતા હોઈએ કે રસોડાનું જે વેસ્ટ હોય કે વધારે રોટલી એક બે વધી હોય એવું બધું પોલિથીનમાં પેક કરીને ન ફેંકે, કેમકે એ ગાયોને બહુ જ નુકસાન કરે છે. એટલે એ પણ પ્લાસ્ટિક વર્ષો સુધી, એટલે એ અમે પ્રયાસ કરીએ છીએ કે ખાવાની ચીજ વસ્તુ એટલીસ્ટ પ્લાસ્ટિકમાં તો ન જ ફેંકે. અને આ હું શીખી છું, અમે એક પ્રોગ્રામમાં ગયા હતા પાટણ, ત્યાંથી ત્યાં પાટણમાં એ લોકોએ બધાએ નક્કી કર્યું છે કે ખાવાનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નહીં નાખવાનો, તો એ અમે અપનાવી અને બીજાને સલાહ આપતા હોઈએ છીએ. બહુ સારી વાત છે આ.
2: એટલે એમાં તો આપણે ત્યાં વર્ષો પહેલાંથી, મને હજી પણ યાદ છે એ કહેવત આપણા વિસ્તારમાં કહેવાતી કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભગવાનનો વાસ ત્યાં જ હોય જો ચોખ્ખાઈ હોય તો. એની સાથે સાથે વૃક્ષોમાં પણ જોયું છે કે અમારા એક વન અધિકારી જે નિવૃત્ત છે એ પણ બહુ સરસ કહેતા કે વૃક્ષો છે એ વરસાદને જમીનમાં ઉતારવાની ગળણી પણ છે અને જમીનમાંથી ઉપર પાછું પાણી લાવવા માટે ડંકી પણ છે. એટલે એ વૃક્ષો છે, ત્રીજું વૃક્ષો પોતે પાણી શુદ્ધ કરે છે, એના મૂળમાંથી આપોઆપ પાણી જે પાણીની અંદરનો બગાડ છે એ શોષાઈ જાય છે અને વૃક્ષ પાણી બાકીનું જમીનની અંદરનું પાણી ચોખ્ખું કરે. એટલે આ બધા પ્રયત્નો આપણી જગ્યા દ્વારા, સંસ્થા દ્વારા જે થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. એની સાથે સાથે હવે જે ભવિષ્યમાં આપે જે કહ્યું એ પ્રમાણે એક સરસ મજાના વન તૈયાર થઈ રહ્યા છે, એના થોડા આયોજનની વાત કરશો જેથી શ્રોતા મિત્રોને જેને રસ હોય એ અહીંયા તરત આવી શકે.
0: જ્યાં નક્ષત્ર વન વગેરે જે વનો બનાવ્યા છે ત્યાં રહેવા માટે કોટેજીસ નું પણ આયોજન છે ફ્યુચરમાં, કે ત્યાં લોકો ત્યાં રહી શકે, વનની મજા માણી શકે અને પોતાની જગ્યાએ પાછા જઈને એવું અહીંયાથી પ્રેરણા લઈને એવું કરી શકે. અને આમ તો આપણી જે કોઈ સંસ્કૃતિ છે જૂની, એની સાથે સાયન્સ તો વણાયેલું છે જ, જેમ કે આપણે વડ કે પીપળો કે જે પીપળામાંથી 24 કલાક ઓક્સિજન મળે છે એ ઘણા લોકોને ખબર ન હોય, પણ પીપળાને આપણે પાણી આપવાનું એ રિલિજિયસ રીતે જો વણાયેલું હોય તો પીપળાને આપણે સાચવીએ. એટલે એવી રીતે આપણી સંસ્કૃતિ સાથે સાયન્સ તો વણાયેલું છે જ અને એ રીતે સચવાઈ રહ્યા છે બસ. હા
1: બા, બહુ સરસ ચર્ચા રહી, બહુ જ મજા આવી. મને તો એમ થાય કે અહીંયા વારે ઘડી આવું, વારે વારે આવું, અત્યારે જવાનું મન ના થાય એટલી સરસ મજા આવી મને. અમારા હરિયાળું ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને આપણી સંસ્કૃતિ, આપણી પર્યાવરણ, આપણી પ્રકૃતિ એના વિશે આપ સંદેશ શું આપશો, આપના આશીર્વાદ કહો?
0: આમ તો ઘણું બધું આપે વાત કરી જ છે, પણ હું જે આ મીડિયા માધ્યમથી જે કોઈ સાંભળતા હોય એ લોકોને એટલો સંદેશ આપવા માગીશ કે પર્યાવરણને આપણે સાચવશું તો પર્યાવરણ આપણને સાચવશે. અને આ જગ્યા દ્વારા અમારા ફાધર ઉનડબાપુ એવું કહેતા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે બહુ પાતળી રેખા છે, એટલે એમાં ભેદ કરતા શીખે માણસો. અત્યારે થોડું અંધશ્રદ્ધા વધી રહી હોય એવું દેખાય છે. અને રિલિજિયન તરફ તો આપણું યંગર જનરેશન પણ પાછી આવી રહ્યું છે, એ બહુ ખુશીની વાત છે. બસ એટલું જ.
1: એટલે બા, મને તો અહીંયા આવીને તો એમ થતું હતું કે કોઈ મહારાજ બેઠું હશે, કોઈ કંઈક જ્યોતિષ જોતું હશે, કંઈક કોઈક દાણા નાખતું હશે, આવું કંઈક હશે એમ, કારણ કે વાતો બધી અલગ અલગ સાંભળી હોય. પણ તમે જે વાત કરી ને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, એટલે અહીંયા આવ્યા પછી એવું ચોક્કસપણે લાગે છે કે ભરપૂર શ્રદ્ધા જ છે, અહીં ક્યાંય અંધશ્રદ્ધા નથી, કોઈ એવું કાર્ય પણ નથી, અને ખૂબ મજા આવે એવું સ્થળ છે.
2: એના વિસામણ બાપુની જગ્યાનો આમ તો એક જ મંત્ર છે કે તમામ રોગની કે તકલીફોની ઔષધિ એકમાત્ર રામનું નામ. એમનું નામ અંધશ્રદ્ધા જે ક્યાંય છે જ નહીં, માત્ર તમે રામ નામનો જપ કરો. અને ઉનળ બાપુ તો રામાયણ જયારે કે વાંચતા ત્યારે અહીંયા લોકો સમગ્ર સાંભળવા બેસતા હતા, એ રીતે આખી સ્થિતિ હતી. એટલે આજે જે પર્યાવરણને બચાવવા માટે વિસામણ બાપુની જગ્યા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે, અને એની સાથે જે અહીંયા ગીર ગાયોના જતન માટે, ઘોડાઓના જતન માટે, કારણ કે કાઠિયાવાડી અશ્વો પણ અત્યારે હવે ખૂબ લુપ્ત થવાના આરે છે, એટલે એના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાંનો હવે પછીના કાર્યક્રમમાં આપણે ક્યારેક લાભ લઈશું.
1: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ,
0: વંદન. જય સિયારામ. નબેન, આપનો આભાર. અને ભાઈ, આપણે એવા અવારનવાર આવતા રહેજો. અને આપને સૌને શ્રોતા મિત્રોને પણ જય સિયારામ. આપણે સૌ શ્રી રામ ભગવાનના આશીર્વાદ, શ્રી રાઘવેન્દ્ર સરકારના અને વિહલાનાથના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે ને આપણે એમના કૃપાપાત્ર બની રહીએ, એ જ પ્રાર્થના. જય સિયારામ.
2: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
1: નમસ્તે, જય સિયારામ.
3: મિત્રો, મંદિરમાં નિયમિત દર્શને આવતા શ્રદ્ધાળુઓએ પણ પર્યાવરણના રક્ષણ માટે સૌને સાથે લઈને કરાતી પ્રવૃત્તિઓની વિગતો આપી છે.
2: નમસ્તે.
4: નમસ્તે.
2: શું આપનું નામ?
4: કિશોર તુરખિયા.
2: કિશોરભાઈ, ક્યાંથી આવો છો?
4: અમે વડોદરાથી આવી રહ્યા છીએ.
2: તો કિશોરભાઈ, તમને આ વિસામણ બાપુની જગ્યામાં શું ખાસ શું લાગે છે? એટલે ધાર્મિક તો પ્રવૃત્તિઓ બધી સંસ્થાઓમાં થતી જ હોય છે, અહીંયા કંઈક એવું કહે છે કે પર્યાવરણને સાચવવા માટે દેશી ખાતર ને ખેતીથી અને ગીર ગાયો ને ઘોડાઓનું સંવર્ધન છે, કેટલાક પક્ષીઓને પણ સરસ રીતે સાચવવામાં આવી રહ્યા છે, તો એ બધામાં આ પ્રવૃત્તિ આ સંસ્થા કઈ રીતે કરે છે?
4: આમ તો આ જગ્યા 250 વર્ષ જૂની જગ્યા છે અંદાજિત, અને અમે 7-8 પેઢીથી અમે આ જગ્યાના સેવકો છીએ. અહીંયા જેમ આપે પૂછ્યું કે પર્યાવરણ માટે, તો પર્યાવરણ માટે પૂજ્ય ભૈલુભાઈ તથા પૂજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા એમના અંડરમાં એ રીતના અહીંયા વ્યક્તિ બધા રાખેલ છે, જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના વ્યક્તિઓ અહીંયા રાખેલા છે, અને તેઓ ખૂબ જ સારી રીતે અને ટેકનિકલી સેવા આપી અને જે જરૂરિયાત છે એ પૂર્તતા કરે છે એ લોકો.
2: બરાબર. તો તમે એટલે અમે જઈને આમ તો હજી જોયું છે કે ત્યાં ખેતીમાં, વાડીઓમાં ને એ બધામાં દેશી ખાતર ને એ જ નાખે છે અને રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ નથી થતો, તો એનાથી એના ઉપજમાં એમાં કંઈ તમને ફરક દેખાય છે?
4: બેઝિકલી અહીંયા જે આપણે બણકલ નામની ગૌશાળા આવેલી છે જેમાં 700-800 ગાયોનું
2: આખો ત્યાં જથ્થો છે
4: ત્યાં, અને એ જે ગાયો છે એનું જે છાણ છે એનું પણ અહીંયા ખૂબ સારી રીતે એનો સ્ટોર કરવામાં આવે છે અને એનું ખાતર બનાવવામાં આવે છે, અને જે એનાથી જે ખેતી ભૈલુભાઈના અંડરમાં થઈ રહી છે, ભૈલુ બાપુના અંડરમાં એ ખેતી એક સરાહનીય છે. આ જે કાઠિયાવાડ પંથકમાં આ પાળિયા જગ્યાની ખેતી ખૂબ જ વખણાય છે, અહીંની ગૌશાળા છે એ પણ ખૂબ જ નામના પામેલી છે.
2: અને કંઈક હવે તો દૂર નક્ષત્ર વન છે, ગ્રહ ને રાશિવન છે એવા પણ વવાઈ રહ્યા છે, તો એમાં તમે બધા ક્યાંય ભાગ લીધો છે કે એમાં તમને લાભ મળે છે?
4: હા જી, પૂજ્ય બાશ્રીના અંડરમાં તેમજ ભૈલુભાઈના દેખરેખ હેઠળ આખું જે નિર્માણ પામી રહ્યું છે, નિર્મળ વન, નિર્મળ ધામ, અને જેમાં ભૈલુભાઈ શાસ્ત્રોક્ત રીતે તથા બાએ બંને એ રીતના એનું આયોજન આખું વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલું છે, જેમાં જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના યજ્ઞો કરી અને એનું જે કંઈ પણ કરવા માટેનું જરૂરી છે વસ્તુ એ કરે છે બા. અને જેમ આપે કીધું એમ કે વન અલગ અલગ 3 ટાઈપના વન ઊભા કરેલા છે બાએ, અને એમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે તે જેને તેને જે જે નામ પ્રમાણે અને રાશિ પ્રમાણે એનો જે સમન્વય કરી અને જે ઝાડને અનુરૂપ હોય એ રાશિ પ્રમાણે એ વ્યક્તિ પાસે ઝાડ બાએ પૂજા કરીને એની
2: વવરાયેલા
4: છે.
2: બરાબર છે. અને એ સિવાય બીજી પ્રવૃત્તિ, માનો કે પ્રદૂષણ અટકાવવાના પ્રયાસો પણ ઘણા થઈ રહ્યા છે. સોલારને નાખેલું છે, કેટલા ગોબર ગેસ પ્લાન્ટ પણ નાખેલો છે, અને બીજા પ્લાસ્ટિકનો એનો વપરાશ પણ લગભગ બંધ જ છે આ જગ્યામાં. તો એના માટે એના ફાયદા બીજા મળી રહ્યા તમને?
4: જી, એક તો આપે જે વાત કરી પ્રદૂષણ માટે, એટલે

0: પ્લાસ્ટિક એટલે અત્યારે ખરાબમાં ખરાબ વસ્તુ પ્લાસ્ટિક છે, જે લાઈફ ટાઈમ સુધી અગર જમીનમાં રહે છે તો પણ એનો કોઈ દિવસ નિકાલ નથી થતો. એવી જે વસ્તુ છે એનો આપણે પાળ્યા જગ્યામાં ઘણા વર્ષોથી એનો ઉપયોગ બંધ કરી
1: દીધો છે,
0: પ્રતિબંધ છે. તેમજ શું આપ બીજું
1: એટલે ચોખ્ખાઈ જાળવવા માટે બીજું શું થાય, પ્રદૂષણ રોકવા માટે?
0: ચોખ્ખાઈ માટે પૂજ્ય ભૈલુભાઈ ની દેખરેખ હેઠળ જગ્યાના સ્ટાફમાં આપણે જગ્યાનો તમામ સ્ટાફ એટલી ચોખ્ખાઈ રાખી રહ્યા છે. અને અહીંયા પ્રદૂષણ માટે ટ્રીનું પ્લાન્ટેશન પણ ભૈલુભાઈ અલગ અલગ રીતે કરાયેલું છે, જ્યાં જેવી જરૂરિયાત હોય જેનાથી પ્રદૂષણ ઓછું થાય અને ઠંડક વધારે આવે.
1: વાહ, ખૂબ સરસ વાત કરી તમે. અને આપણે ઈચ્છીએ કે બીજા પણ બધા અહીંયા આવે અને આ પ્રદૂષણને અટકાવવાના એટલે ધર્મની સાથે સાથે આપણી ધરતી માતાને બચાવવાના પણ પ્રયત્નો થાય એવું મને લાગે છે. આપને શું લાગે છે?
0: હા જી, આ અત્યારની પેઢી માટે તો આ જરૂરી છે, પણ ભવિષ્ય માટે આવા જાગતા પિરાણાની આપણા દરેક આપણી આવનારી પેઢીઓને પણ ખૂબ જરૂરિયાત છે. તો અમારું બધાનું એવું કહેવું છે કે આવી જે સંસ્થાઓ છે એમાં યોગદાન આપી અને એને સંસ્થાને ખૂબ ડેવલપ થાય એવું આપણે પ્રયત્ન કરીએ.
1: ખૂબ સરસ કિશોરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.
2: નમસ્કાર.
3: નમસ્કાર.
2: શું નામ આપનું?
3: અરુણા.
2: અરુણાબેન ક્યાંથી આવો છો?
3: હું વડોદરાથી આવું છું.
2: કાયમ આવો છો?
3: કાયમ એટલે હા, આમ અવારનવાર કહી શકાય. અને અમારે ત્યાંથી અમાસ ભરવા માટે બધા જ આવતા હોય છે. અમાસનું બહુ મહાત્મય છે એટલે અમારે ત્યાંથી અમાસ માટે બધા બહુ જ આવતા હોય છે. વડોદરાથી અથવા સુરત, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈથી પણ અહીંયા આવે છે બધા. ના ટ્રેનમાં બેસી જાય ને એક દિવસ અમાસની બધે એમની પોતાની માનતા હોય અથવા અમાસના ઠાકરના દર્શન કરવા આવે બધા.
4: નિર્મળાબા આપણા પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 જેઓ આ ધરા આ ધુરા સંભાળીને બેઠા છે અને વારસો એમનો જાળવીને બેઠા છે, તો એમના વિશે કંઈક કહો અને આ ધરતી વિશે કંઈક કહો.
3: નિર્મળાબા એટલે અમારી આ વિહળ ધામ જગ્યાના દીકરી. અને એમને અમરા બાપુ પછી ઉમાબા અને પછી નિર્મળાબાએ આ ધુરા સંભાળી. અને એ પોતે ખૂબ એજ્યુકેટેડ છે, સ્કૂલમાં હતા. અને એમને આપણા આખા ગુજરાતમાંથી એક સ્ત્રી સંત સન્માનીય એમને મહામંડલેશ્વરનું બિરુદ મુરારી બાપુએ ત્યાં સજેસ્ટ કર્યું કોરોના પછી, અને એમને મહામંડલેશ્વરનું બિરુદ મળ્યું છે. નિર્મળાબા એટલે ઘણી બધી સેવાઓ સાથે જોડાયેલા છે અને પોતે એટલા બધા એજ્યુકેટેડ છે કે દરેક વસ્તુને બહુ જ ચીવટપૂર્વક એકદમ નાનામાં નાની એની હોય ક્ષતિ એ પણ સુધારીને એમને આ સંસ્થાને બહુ જ ઉપર ટોચ સુધી પહોંચાડી છે.
1: બેન, ખાસ તો નિર્મળાબા પર્યાવરણની જાળવણી માટે અને એને વૃક્ષારોપણ એના માટે નક્ષત્ર વન એ બધા જે વનો ઊભા કરે છે એ પ્રવૃત્તિઓ પર્યાવરણને જાળવવા માટેની પ્રવૃત્તિઓ આપને કેવી લાગે છે?
3: અતિ ઉત્તમ લાગે છે. અને એમાં એમનું કેવું છે કે જે રીતે મોદીજી કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એમ સૌને સાથે લઈને રાશિ પ્રમાણે બધા એનો લાભ લઈ શકે એવી રીતના એમને જે આખું વન ઊભું કર્યું છે, રાશિવન, નક્ષત્રવન, બહુ સુંદર કામગીરી છે.
4: પર્યાવરણ બચાવવાની પ્રવૃત્તિમાં બીજું એમની પ્રવૃત્તિ કઈ હોય?
3: એક તો આપણી સંસ્થામાંથી મોટે ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી. અને અહીંયા જે કંઈ લાખો લોકો ભોજન જમે છે એ ભોજનમાંથી જે હોય છે વસ્તુ વધે છે. અને બીજો જે બધો જૈવિક કચરો છે અહીંયા આપણે બાયોગેસ પ્લાન્ટ નાખેલો છે.
4: અચ્છા.
3: હા, એટલે એ રીતે પણ એ પર્યાવરણને ઘણા ઉપયોગી થઈ રહ્યા છે અહીંના પ્લાન્ટ્સ બધા.
4: તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો?
3: હું તો અત્યારે લગભગ 58 પૂરા થઈ ગયા, મારું 59મું ચાલે છે. નાના હતા ત્યારથી ને જ અમે તો નાનપણથી આવે છે. હા હા, ના જન્મ પહેલાના મારા મા બાપને અહીંયા 7 પીઢીથી અમારે છે. મારા બાપુજી લોકો અહીંયા મૂળ રાણપુરના, મારા સસરાજી લોકો પણ રાણપુરના. અને વર્ષોથી અમે તો જ્યારથી શીખ્યા ત્યારથી કે એક દીવો કરીએ ઘરે બેઠા, કંઈક નાનકડી નાના હતા ત્યારે નાની નાની કસોટીઓ આવે એટલે કરીએ અમારા બાપુના નામનો દીવો કરીએ કે ચલો ઠાકરના નામનો દીવો કરી દો આપણું કામ થઈ જાય. અમારી શ્રદ્ધા અમારા એક દીવો જલાવવાથી, દીવો પ્રગટાવવાથી અમારી શ્રદ્ધા, અમારા બધા કામ પૂરા થાય છે.
1: બેન, તમે જે ખેતી થાય છે ને એ ખેતીમાં એનું દેશી ખાતર જ ગાયોનું ને ભેંસોનું નાખવામાં આવે છે, એને કારણે અહીંનો જે પાક થાય

0: છે એમાં કઈ તમને જુદું દેખાય છે જે પશુ ઉપજે છે?
1: જરૂર દેખાય છે. અહીંયા આમ તમને કહું કે અહીંનો જે ખોરાક અમે જ્યારે અમે પણ અહીંયા રહીને અહીંયા જમીએ ને તો થોડા દિવસમાં અમારા પોતાના શરીરમાં પણ હવે પરિવર્તન જોઈએ છે. કારણ કે અમે લોકો શહેરમાં રહીએ ને એટલે જ્યારે અહીંયા આવીએ ત્યારે અહીંની દેશી અને સરસ મજાની વસ્તુઓ જમીએ અને ખોરાકની મીઠાશ. એ સિવાય ધારો કે મારા મિસ્ટર છે મારા ઘરેથી એ 3-1 વર્ષથી અહીંયા સેવા આપે છે અને મારા એક જાણમાં કહું તો મારા એક ફોઈ પણ અહીંયા છે. પણ જ્યારે એ લોકો કમર પટ્ટો બાંધીને જ્યાં શહેરમાં હતા ત્યારે કમરમાં બેલ્ટ બાંધીને રહેતા હતા ત્યારે સરસ રીતે નીચે બેસીને એટલે અહીંનો ખોરાક છે એટલે માનો કે કુદરતી એનો ઔષધિ છે, કુદરતી ઔષધિ છે. હા,
2: બહુ સરસ ચર્ચા કરી અને બહુ સરસ તમે વાત કરી અહીંના સ્થાન વિશેની, અહીંની ધરા વિશેની. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.
1: ધન્યવાદ. આભાર આપનો પણ.
0: ધન્યવાદ. નમસ્કાર.
3: મિત્રો, તમે પણ એક વખત આ સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો અને નક્ષત્ર વન કે રાશિ વન સહિત પ્રકૃતિ કેન્દ્રોની મુલાકાત પણ લેજો.
2: તમારી આજુબાજુ પણ છોડમાં રણછોડ જોનારી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને અચૂક જણાવજો.
3: બિલકુલ, અમે તેની પણ મુલાકાત લઈને બધા શ્રોતા મિત્રોને તેની વિગતો જણાવીશું.
2: એ માટે ફોન નંબર તો જગ જાહેર છે જ,
3: 94-276-065-96 અને કાલે સવારે પત્ર લખવાનું સરનામું પણ જગ જાહેર છે જ.
2: હરિયાળુ ગુજરાત
3: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
2: તો મિત્રો, આવતા રવિવારે રાજ્યભરમાં થઈ રહેલા પર્યાવરણ દિવસની ઉજવણીની વિગતો સાથે ફરી મળીશું અને પછી ગૌરવથી ગાઈશું.

શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. થોડી જ વારમાં સાંભળીશું દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત સમાચાર સંધ્યા.